નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. એફએમ બેન 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે તારીખ 18 જૂન 2026, વાર ગુરુવાર. વિક્રમ સંવત 2082, શક સંવત 1948, જેઠ સુદની ચોથ. અત્યારે સવારના 5:57 થઈ છે. શ્રોતા મિત્રો, આજનો દિવસ શુભ હો એવી મંગલ કામનાઓ સાથે આજની પ્રસારણ સભાની શરૂઆત શરણાઈની મંગલ સુરાવલીઓ સાથે કરીએ.

શ્રોતા મિત્રો, આ પ્રસારણ આપ આકાશવાણીના દમણ કેન્દ્રનું સાંભળી રહ્યા છો. મિત્રો, હવે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર સાંભળશો, બસ થોડી જ વારમાં.

મીડિયમ વેવ 354.6 મીટર્સ અથવા 846 કિલોહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. આજના ભક્તિ સંગીત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ઈશ્વરના સ્મરણથી દિવસની શરૂઆત કરીએ, જેથી મનને શાંતિ, વિચારોને પવિત્રતા અને જીવનને નવી ઉર્જા મળી રહે. સંત કવિઓએ કહ્યું છે ને કે પ્રભુ સ્મરણથી પ્રભાત સુંદર બને અને ભક્તિથી જીવન સુગંધિત બને. તો આવો ભક્તિરસથી ભરપૂર રચનાઓ અને મધુર ભજનો

થી આગામી ક્ષણોને દિવ્ય બનાવીએ. કાર્યક્રમની શરૂઆત કરીએ નીનુ મજુમદારની આ રચનાથી, જેને સ્વર આપ્યો છે રાજુલ મહેતાએ.

0: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ચિંતનાત્મક લઘુવાર્તાલાપની શ્રેણી અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય છે વિદ્યાર્થી. વક્તા છે પ્રોફેસર અશ્વિન એમ આણદાણી.
1: વિદ્યાર્થી, વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડીએ તો વિદ્યા વત્તા અર્થી એવો અર્થ આપણને મળે છે. જે વિદ્યા પ્રત્યે અનુરાગી છે, જે વિદ્યા પ્રાપ્ત કરવા માટે દિવસ રાત એક કરે છે એ વિદ્યાર્થી. આપણા જીવનના પ્રારંભિક 25 વર્ષ, જેને આપણા મુનિઓ બ્રહ્મચર્યાશ્રમ કહે છે, એ 25 વર્ષ દરમિયાન આપણે આપણી ઈચ્છિત વિદ્યાને પ્રાપ્ત કરીને 25 થી 50 જે ગૃહસ્થાશ્રમ છે એ ગૃહસ્થાશ્રમ આપણે શરૂ કરવા જતા હોઈએ છીએ. પણ એક સુભાષિતમાં

0: વિદ્યાર્થીના પાંચ લક્ષણો સરસ રીતે વર્ણવવામાં આવ્યા છે. કાકસ્નાન, બક ધ્યાન, શ્વાન નિદ્રસ્તથૈવ ચ, અલ્પાહારી, ગૃહત્યાગી, વિદ્યાર્થી પંચલક્ષણ. પહેલું લક્ષણ છે કાકસ્નાન. કાક એટલે કાગડો. કાગડાની માફક જે ઝડપથી સ્નાન કરી લે છે, એટલે અહીંયા વાત એ છે કે સ્નાન કરવું આપણા નિત્યકર્મો છે, એમાં આદર્શ વિદ્યાર્થી પોતાનો સમય વધારે બગાડતો નથી. ઝડપથી સ્નાન સંધ્યા વગેરે કરી લેવાનું અને તરત જ પોતાના અભ્યાસમાં પ્રવૃત્ત થઈ જવાનું, એ વિદ્યાર્થીનું પ્રથમ કર્મ છે. મિત્રો, કાગડામાં એક લક્ષણ જ્ઞાતિ સંમેલનનું પણ છે, જે પુરુષના 32 લક્ષણોમાંનું પણ એક લક્ષણ બને છે. તો આ કાગડાની માફક જે વિદ્યાર્થી તરત જ તૈયાર થઈને પોતાની પ્રવૃત્તિમાં લાગી જાય, એ પોતાનું ધ્યેય નિશ્ચિતપણે પ્રાપ્ત કરે, કરે અને કરે જ. બીજું લક્ષણ છે બક ધ્યાન. બક એટલે બગલો. બગલો પાણીમાં માછલું આવ્યું હોય આજુબાજુમાં, તો એક ધ્યાને ઊભો રહીને એ માછલાને પોતાની ચાંચમાં લઈ લેવા માટે તલપાપડ હોય છે. તેમ વિદ્યાર્થી પોતાનું ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત કરવા માટે જ પોતાની સઘળી શક્તિ કામે લગાડતો હોવો જોઈએ. તો બગલા પાસેથી આ શીખવા જેવો ગુણ એ ચિત્તની એકાગ્રતા છે. પોતાનું જે લક્ષ્ય છે એના તરફ જ આપણું ચિત્ત રહે તો એ સાહજિક રીતે લક્ષ્ય આપણે હાંસલ કરી શકીએ. આદર્શ વિદ્યાર્થીનું ત્રીજું લક્ષણ છે શ્વાન નિદ્રા. શ્વાન એટલે કૂતરું. કૂતરા પાસેથી કોઈ શીખવા જેવો ગુણ હોય તો તે તેની અલ્પ નિદ્રા છે. કૂતરાની વફાદારી તો આપણે જાણીએ જ છીએ, પણ કૂતરો ગમે ત્યારે સૂઈ શકે, એમ આદર્શ વિદ્યાર્થી પણ પથારીની એટલે કે સુખ સુવિધાની ચિંતા કર્યા વગર વાંચવાના સમયે વાંચી લે અને ઊંઘવાના સમયે ઊંઘીને તરત જ પોતાના કાર્યમાં લાગી જાય, એ ખૂબ જ જરૂરી છે. એટલે અલ્પ નિદ્રા એ શ્વાનનો જે ગુણ છે એ આદર્શ વિદ્યાર્થી માટે અનિવાર્ય છે. આરામ જરૂરી છે, પણ આરામમાં ને આરામમાં આપણું ધ્યેય આપણે ભૂલી જઈએ અને આપણે ધ્યેયથી વંચિત રહીએ તો એ જીવનનો કોઈ અર્થ નથી. આદર્શ વિદ્યાર્થીનું ચોથું લક્ષણ છે અલ્પાહારી. અલ્પ આહાર, ભૂખ લાગી હોય તેના કરતાં પણ થોડો ઓછો ખોરાક લેવામાં આવે તો આપણી સ્ફૂર્તિ સહેજ વધે છે. પોષણક્ષમ આહાર ચોક્કસ લેવો જોઈએ, પરંતુ વધારે પડતી ઊંઘ આવે અને પચવામાં ભારે હોય તેવા આહારનો ત્યાગ કરી વિદ્યાર્થીઓએ સાદું અને સાત્વિક ભોજન જ કરવું જોઈએ, જેથી અલ્પાહારને કારણે એની શારીરિક તંદુરસ્તી સરસ રહેશે. જેનું શરીર સ્વસ્થ છે એનું મન પણ સ્વસ્થ રહે તો એ મન વિદ્યા પ્રત્યે તરત જ અભિલક્ષિત થાય. મિત્રો, વિદ્યાર્થીનું પંચમ લક્ષણ છે ગૃહત્યાગી. હવે ગૃહત્યાગી એટલે શક્ય હોય તો પોતાનું ઘર છોડી ગુરુકુળમાં રહીને અભ્યાસ કરવો જોઈએ, કારણ કે ગુરુકુળમાં સમૂહ જીવન દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય છે. આપણા ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ પણ ગુરુગૃહમાં રહીને જ વિદ્યાભ્યાસ કરે છે. ગુરુગૃહ ગયે પઢન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. તુલસીદાસે ભગવાન રામ અને લક્ષ્મણ વશિષ્ઠના આશ્રમમાં જઈને ભણ્યા છે એનો સરસ સંદર્ભ આપણને આપ્યો છે. તો મિત્રો, આ પાંચ લક્ષણો દ્વારા વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી બને તો એ પોતાના ધ્યેય તરફ ગતિ કરે, કરે અને કરે જ.
1: અમૃતધારાનો આજનો વિષય હતો વિદ્યાર્થી. વક્તા હતા પ્રોફેસર અશ્વિન એમ આણદાણી.
2: મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું 102.3 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. પ્રથમ સાંભળીએ દિલ તેરા દીવાના ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીત શંકર જયકિશનનું, રચના હસરત જયપુરીની.

રવિન્દ્ર જૈનનું સંગીત અને રચના સાંભળીએ. ગીતકાર મહેન્દ્ર કપૂરના સ્વરમાં ફકીરા ફિલ્મનું ગીત.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગીતકાર લતા મંગેશકરના સ્વરમાં ગોલમાલ ફિલ્મનું ગીત સાંભળીએ. સંગીત આર ડી બર્મનનું, રચના ગુલઝારની.

0: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ગાયક કલાકાર આશા ભોસલેના સ્વરમાં ખુશ્બુ ફિલ્મનું ગીત સાંભળીએ. સંગીત આર ડી બર્મનનું, રચના ગુલઝારની.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ નમક હરામ ફિલ્મનું ગીત, ગીતકાર કિશોર કુમાર અને રચના આનંદ બક્ષીની.

મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત સંસ્કૃત સમાચાર સાંભળશો બસ થોડી જ વારમાં.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ કાન. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર સાંભળશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર. રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. અમદાવાદની બીજી મેડિકલ કોલેજની રેગિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓ બરતરફ. અને ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મહિલા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. રાજ્ય મંત્રીમંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં લોકલ ફોર વોકલ અભિયાનને વધુ મજબૂત બનાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશના મુખ્યમંત્રીશ્રીઓને કેટલાક સૂચિતાર્થ કર્યા છે, ખાસ કરીને લોકલ ફોર વોકલ અને પાણી બચાવ આવી અનેક બાબતોને લઈને સૂચિત કર્યા છે. તેને રાજ્યએ મુખ્યમંત્રીશ્રીએ પણ નિર્ણયો કર્યા છે, અધિકારીઓને સૂચના આપી છે. વોકલ ફોર લોકલ ઉપર વધારે ધ્યાન આપીને આત્મનિર્ભર ભારત તરફ ગુજરાત કેવી રીતે આગળ વધે અને પાણીનો બચાવ એ આપણા જીવનનો ભાગ કેવી રીતે બને, જેમ સ્વચ્છતા એ જીવનનો ભાગ બને એ રીતે જાગૃતિના કામો પણ કરવા માટેની સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
0: કેબિનેટની બેઠકમાં ઔદ્યોગિક નીતિ જાહેર કરવા બદલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કેબિનેટ દ્વારા અભિનંદન પાઠવાયા હતા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નવી ઔદ્યોગિક નીતિ સાથે રાજ્યભરમાં રોડ શો યોજવા માટે મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી છે.
1: વાયબ્રન્ટ સમિટ આવવાનું છે ત્યારે ખાસ રોડ શો ભારતભરમાં થતા હોય, ઉદ્યોગોને આકર્ષવા માટે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને સાથમાં લઈને આ રોડ શો એ વધારે પ્રભાવી થાય એના માટેની સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી છે. અને મુખ્યમંત્રીશ્રી વતી તમામ વેપારીઓને આ પોલિસીનો લાભ લેવા માટે હું સરકાર વતી વિનંતી કરું છું. અને ક્યાંય પણ અડચણ કે મુશ્કેલી પડે તો અમારા ઉદ્યોગ વિભાગના અથવા તો અમારા કોઈ પણ મંત્રીશ્રીઓનો સંપર્ક કરીને મુખ્યમંત્રી સ્વયં પણ એમના માટે સમય આપવા માટે તૈયાર છે.
0: કેબિનેટ બેઠકમાં ચોમાસા દરમિયાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તેવી ખાસ સૂચના પણ આપવામાં આવી છે. તો દરેક જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ હુડકો વચ્ચે વ્યૂહાત્મક સહભાગીતાથી રાજ્યના વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સ માટે 1,00,000 કરોડ રૂપિયાના લાંબા ગાળાના રોકાણ માટેના સમજૂતી કરાર MOU ગાંધીનગરમાં કરવામાં આવ્યા. આ ભંડોળમાંથી ગુજરાત મેટ્રો રેલના ફેઝ 2 અને 3, એક્સપ્રેસ વે, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધોલેરા ખાતે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના કામોના સમાવેશ કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકારે અન્ય 1 MOU ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ સાથે પણ કર્યો છે. આ MOU અનુસાર પ્રી ફિઝિબિલિટી સ્ટડી, ફિઝિબિલિટી સ્ટડી તેમજ વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ અને ઇમ્પેક્ટ એસેસમેન્ટ IIM હાથ ધરશે. કચ્છ જિલ્લામાં નવી 37 સંયુક્ત શાળાને મંજૂરી અપાઈ છે. આ સાથે અગાઉ મંજૂર થયેલી 11 સહિત કુલ 48 નવી શાળાઓ શરૂ થશે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં આ શાળાઓના હુકમ એનાયત કરાયા હતા. નવી સંયુક્ત શાળાઓમાં ધોરણ 1 થી 12ના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ થશે. રાજુલાના કોવાયાની ઘટના બાદ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વધુ તકેદારી રખાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું, વન વિસ્તારની આસપાસ રહેતા સ્થાનિક લોકો અને ખેતમજૂરોની સુરક્ષા માટે વન વિભાગ સતત કાર્યરત છે. તેમણે કહ્યું, વન વિભાગ દ્વારા હિંસક પ્રાણીઓની ઓળખ કરી તેમનું લોકેશન સતત ટ્રેસ કરી વિશ્લેષણ બાદ યોગ્ય પગલાં લેવામાં આવે છે.
2: लगातार फॉरेस्ट विभाग करता है कि उसकी जो नेचुरल हैबिटेट्स है वो कहीं लुप्त न हो, वो कहीं मानव बस्ती में जाकर न जाए खाने की शोध में या पानी की शोध में. उसके लिए नेचुरल जो हैबिटेट्स है उसको कंटिन्यू मॉनिटर करते हैं, ट्रेस करते हैं, लोकेशन भी ट्रेस करते हैं ताकि वो मानव बस्ती में न जाए.
0: તેમણે સિંહ અને દીપડાના માનવ પર થયેલા તાજેતરના હુમલાઓ અંગે દુઃખ વ્યક્ત કરી સરકાર તરફથી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું, આવી ઘટનાઓમાં સરકાર દ્વારા મૃતકના પરિવારને 10,00,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સરકાર અને વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. 12 વર્ષ વિકાસ વિશ્વાસ અને જનકલ્યાણના અંતર્ગત ગીર સોમનાથના કાજલી ગામે અને તલાલાના ઘુસિયા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ, જેમાં સુગમ પોર્ટલ અંગે માર્ગદર્શન અને વિવિધ સેવાઓના લાભો અપાયા. શિબિર દરમિયાન આવકના દાખલા, રેશન કાર્ડ સંબંધિત સેવાઓ જેવી કે નવા રેશન કાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા તેમજ જરૂરી સુધારાઓ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું લાભાર્થી ગોપાલ ચારણીયાએ જણાવ્યું હતું.
3: ના તાલુકાના કાજરડી ગામે જનકલ્યાણ શિબિર સમિતિનું આયોજન થયું હતું અને એમાં વિવિધ યોજનાઓનો, સહકારી યોજનાઓનો માહિતી અને લાભ મળેલો છે. તેમાં જેવી કે આરોગ્ય વિભાગની સેવાઓ, આધાર કાર્ડ અપડેટ, કૂપનને લગતી કોઈ પણ કામગીરી, કે કાજરડી ગામના લોકોને તકલીફ ન પડે અને ઉના માટે ધક્કો ન થાય તેના માટેનું આયોજન હતું. તેમાં વિવિધ યોજનાનો લાભ મળેલ છે. જનકલ્યાણ યોજના છે તે મોદી સાહેબના 12 વર્ષ પૂરા થયા તે નિમિત્તેનું આયોજન કર્યું હતું. તેમાં યોજનાઓનો લાભ અમને મળેલો છે.
0: અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને પગલે ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓને 6 મહિનાથી 1 વર્ષ સુધી બરતરફ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે એન્ટી રેગિંગ

0: કમિટીની તપાસ બાદ આ પગલાં લેવામાં આવ્યા છે. રેગિંગની ફરિયાદને સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જાળવવાનો સરકારનો સંકલ્પ છે. પ્રફુલ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા 23 જૂન સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને બાકીના દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે. દાસે આગાહી કરી છે.
1: 18 જૂન કે લીએ જો ગુજરાત રીજન હૈ ઇસમે જો ડિસ્ટ્રિક્ટ હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા. અમરેલી, માઈસાગર, અરાવલ્લી ઓર દાહોદ કે લીએ બોલા ગયા હૈ. બાકી જો દિને હૈ ઇસમે મોસમ આમતૌર પર શુષ્ક જાને કા પૂર્વાનુમાન લિયા ગયા હૈ. અધિક
0: રાજ્યના કેટલાક જિલ્લામાં ગઈકાલ રાત્રથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. અરવલ્લીના મેઘરજ, ભિલોડા અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. છોટાઉદેપુરના શિવજીપુરા, વાલોઠી, બમરોલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. પંચમહાલના ગોધરા શહેર સહિતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વીજળી કુલ થઈ હતી. અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા, છાંટા પડ્યા હતા. દરમિયાન વલસાડના મોટી ઢોલ ડુંગરી ગામના લોકોએ સારા વરસાદ માટે અભિનાથ મહાદેવની પરંપરાગત પૂજા કરી હતી. પંચમહાલના શહેરામાં સિમલેટ બેટ ખાતે આજે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRF અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત મોકડ્રીલ યોજાય, જેમાં ચોમાસા દરમિયાન સંભવિત પૂરની સ્થિતિમાં વન જનજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કટોકટીના સમયે ઝડપી બચાવ કામગીરી માટેની તૈયારી ચકાસવામાં આવી. ક્રિકેટમાં ભારતે લખનૌ ખાતે બીજી વન ડેમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું. આ સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 402 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાન 232 રનમાં ઓલઆઉટ થઈ ગયું. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે ચેન્નઈમાં રમાશે. મહિલા T20 વિશ્વકપમાં ગઈકાલે રાત્રે લીડ્સના હેડિંગલી ખાતે ગ્રુપ એ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાનાના 74 અને શેફાલી વર્માના 55 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા. જવાબમાં નેધરલેન્ડ્સ 70.3 ઓવરમાં 114 રને ઓલઆઉટ થયું. પાટણની રાણીની વાવ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે યોગ શિબિરનું આયોજન કરાયું, જેમાં 4000થી વધુ યોગ સાધકોએ ભાગ લીધો. મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. દરમિયાન ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે યોગ શિબિર યોજાઈ, જેમાં વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1 લાખ કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર. રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. અમદાવાદની BJ મેડિકલ કોલેજની રેગિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓ બરતરફ. અને ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મહિલા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે અમારા આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની માહિતી.

7:25 ભક્તિ સંગીત દમણ કેન્દ્ર પરથી સાંભળશો. 7:45 ગુજરાતી સમાચાર તથા 7:55 અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમ સાંભળશો. બરાબર 8:00 સમાચાર પ્રભાત જે દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશો. 8:15 લોકસંગીતનો કાર્યક્રમ દમણ કેન્દ્ર પરથી. 8:30 થી 10:00 સુધી વિવિધ ભારતીય પ્રસારણના કાર્યક્રમને માણશું.

બરાબર 10 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ કુલમહોર તથા 10 વાગીને 30 મિનિટે શ્રવણ માધુરી કાર્યક્રમ દમણ કેન્દ્ર પરથી સાંભળશો. બરાબર 11 વાગ્યાથી 12 વાગીને 30 મિનિટ સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. 12 વાગીને 30 મિનિટે મહિલા જગત કાર્યક્રમ. બરાબર 1 વાગ્યે હિન્દી તથા અંગ્રેજી સમાચાર. 1 વાગીને 10 મિનિટે સુગમ સંગીત. 1 વાગીને 20 મિનિટે ગુજરાતી સમાચાર તથા 1 વાગીને 30 મિનિટે જય જવાન ફિલ્મ સંગીત અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળશો.

2:15 હિન્દી સમાચાર જે દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશો. 2:30 થી 5 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમ સાંભળશો. બરાબર 5 વાગ્યે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી, 5:05 ફિલ્મ સંગીત તથા 5:30 NCERTના પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ તથા બરાબર 6 વાગ્યે કિસાનવાણી કાર્યક્રમ દમણ કેન્દ્ર પરથી સાંભળશો.

6:30 યુવાણી કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી, 7:10 વિશેષ શૃંખલા દિલ્હી કેન્દ્ર પરથી, 7:45 એક ગીત દમણ કેન્દ્ર પરથી સાંભળશો, 7:50 ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી, 8:00 એક ગીત તથા 8:05 પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ દમણ કેન્દ્ર પરથી સાંભળશો.

8:15 વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમ, 8:45 સમાચાર સંધ્યા તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશું. 9:15-11 સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમ, રાત્રિના 11 હિન્દી તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશું. તો મિત્રો, આ હતી માહિતી અમારા આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ. પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.

0: असली चाइनीज स्वाद का जादू अब आपके शहर वापी में।
1: जोडियाक प्रस्तुत करता है ऑथेंटिक वॉक एंड वंडर,
0: जहां हर डिश में है ओरिजिनल चाइनीज फ्लेवर्स का कमाल और परफेक्ट वॉक का स्वाद।
1: अपने परिवार और दोस्तों के साथ इस खास फूड फेस्टिवल का आनंद लीजिए।
0: मौका है सिर्फ 14 से 28 जून तक। ऑथेंटिक चाइनीज स्वाद का असली जश्न आपका इंतजार कर रहा है।
2: जोडियाक फॉर्चून पार्क गैलेक्सी वापी में।
3: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
4: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
3: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
4: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: ગીતકાર આશિષ દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં સાંભળીએ

0: બગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ આઈએમબીએલ નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન આઈએમબીએલ ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ.
4: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान. मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं.
5: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे.
4: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं.
5: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी.
6: ફરી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં સાંભળીએ આ રચનાને.

આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. ઝારખંડ અને મિઝોરમમાં રાજ્યસભાની ચૂંટણી અને મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પેરિસમાં પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે વિવાટેક 2026 કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા વિશ્વ સમક્ષ રજૂ કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: आज प्रधानमंत्री द्विपक्षीय व्यापार और नवाचार साझेदारी को और मजबूत करने के उद्देश्य से वह फ्रांस और यूरोप के शीर्ष व्यापारिक नेताओं के साथ एक विशेष गोलमेज बैठक की अध्यक्षता करेंगे, जिसका मुख्य फोकस भारत के बढ़ते औद्योगिक और तकनीकी क्षेत्रों में रणनीतिक निवेश को बढ़ावा देना है. इस दौरे का मुख्य आकर्षण विवाटेक सम्मेलन है. प्रधानमंत्री मोदी फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ इस शिखर सम्मेलन में कई उच्च स्तरीय सत्रों में भाग लेंगे. इसके बाद वह एक बहुप्रतीक्षित मुख्य भाषण देंगे, जिसमें भारत के तेजी से बढ़ते वैश्विक डिजिटल को रेखांकित किया जाएगा. प्रधानमंत्री एक शानदार सांस्कृतिक कार्यक्रम में शामिल होंगे. महेश सोपड़े, आकाशवाणी समाचार, पेरिस, फ्रांस.
0: G7 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃત્રિમ બુદ્ધિમત્તાના સલામત, સમાવેશી અને માનવ કેન્દ્રિત વિકાસ માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે AIની સાચી સફળતા મશીનોની ક્ષમતાઓ

0: માં નહીં પરંતુ સામાન્ય લોકોના સશક્તિકરણમાં રહેલી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એઆઈ શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપી શકે છે, પરંતુ બાળકોને ખોટી માહિતી, ડીપ ફેક અને સાયબર જોખમોથી બચાવવા માટે અસરકારક સુરક્ષા પગલાં આવશ્યક છે. તેમણે ભાર મૂક્યો હતો કે એઆઈ ટેકનોલોજીની એક્સેસ બધા દેશો માટે સમાન અને સ્વતંત્ર હોવી જોઈએ. તેમણે ડીપ ફેક, સાયબર છેતરપિંડી અને ખોટી માહિતીનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ દરમિયાન નેતાઓએ સંતુલિત આર્થિક વૃદ્ધિ, મહત્વપૂર્ણ ખનીજ પુરવઠા શૃંખલા અને બાળકો માટે સલામત ડિજિટલ વાતાવરણ સંબંધિત 3 મહત્વપૂર્ણ ઘોષણાઓ અપનાવી. બાળકો માટે સલામત ડિજિટલ વાતાવરણ અંગેની ઘોષણાને ભારત સહિત ઘણા દેશોએ ટેકો આપ્યો હતો. તે ઓનલાઈન સલામતી વધારવા અને ડીપફેક અને બાળ શોષણ જેવા પડકારોનો સામનો કરવા પર ભાર મૂકે છે. લિથિયમ, નિકલ અને દુર્લભ ખનીજોની સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે G7 ક્રિટિકલ મિનરલ્સ એલાયન્સની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. નેતાઓએ એઆઈ અને ક્વોન્ટમ ટેકનોલોજી સાથે સંકળાયેલા પડકારો અને તકો માટે વૈશ્વિક તૈયારી વધારવા માટે પણ હાકલ કરી હતી. ભારત અને બ્રિટને જાહેરાત કરી છે કે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આ વર્ષે 15 જુલાઈથી અમલમાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે માહિતી આપી હતી કે સામાજિક સુરક્ષા કરાર, જેને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન DCC તરીકે ઓળખવામાં આવે છે, તે જ આ દિવસે અમલમાં આવશે. મંત્રાલયે પણ જણાવ્યું કે DCC હેઠળ મુક્તિનો સમયગાળો 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવ્યો છે, જે ભારતના કામચલાઉ કામદારો માટે એક મોટો ફાયદો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સેટા અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના એક સાથે અમલીકરણથી ભારતના નિકાસ માટે નોંધપાત્ર નવી તકો ખુલશે, કારણ કે ભારતે 99% ટેરિફ લાઇન પર તાત્કાલિક ડ્યુટી મુક્ત પ્રવેશ મળશે. આનાથી કાપડ, ચામડું, મરીન, એન્જિનિયરિંગ અને પ્રોસેસ ફૂડ ક્ષેત્રોને ફાયદો થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. તેઓ મધ્યપ્રદેશના બેતુલમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવાના કાર્યક્રમમાં ભાગ લેશે. આવતીકાલે રાષ્ટ્રપતિ ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ઓડિશામાં AIIMS ભુવનેશ્વર દ્વારા આયોજિત એક તબીબી શિબિરનું ઉદ્ઘાટન કરશે. શનિવારે રાષ્ટ્રપતિ મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પહારપુરમાં એક શાળા અને કૌશલ્ય કેન્દ્ર સહિત વિવિધ સુવિધાઓની મુલાકાત લેશે. તેઓ લાભાર્થીઓ અને બાળકો સાથે વાતચીત કરશે. બાદમાં તેઓ રાયરંગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. 21 જૂને રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશના જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ઝારખંડમાં આજે રાજ્યસભાની 2 બેઠકો માટે મતદાન થશે. ઝારખંડ મુક્તિ મોરચાના વૈદ્યનાથ રામ, કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા અને અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી ચૂંટણી લડી રહ્યા છે. ઝારખંડ વિધાનસભામાં મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. મતગણતરી સાંજે 5 વાગે શરૂ થશે અને ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે. વિધાનસભાના તમામ 81 ધારાસભ્યો મતદાન કરશે. મિઝોરમની એકમાત્ર રાજ્યસભા બેઠક માટે આજે મતદાન થશે, જેમાં ઝોરામ પીપલ્સ મુવમેન્ટના કે લલતુંગ આંકીમા અને મિઝો નેશનલ ફ્રન્ટના જોથાન સંગી હમાર વચ્ચે સીધો મુકાબલો છે, તો ભાજપ અને કોંગ્રેસે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. મતગણતરી પૂર્ણ થયા બાદ સાંજે ચૂંટણીના પરિણામ જાહેર થાય તેવી અપેક્ષા છે. છેલ્લા 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સબકા સાથ સબકા વિકાસ સિદ્ધાંતોથી પ્રેરિત ભારતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ સમયગાળા દરમિયાન મોદી સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલો હાથ ધરી છે. નક્સલવાદને નાબૂદ કરવા અને અસરગ્રસ્ત પ્રદેશોમાં વિકાસશીલ પ્રવૃત્તિ માટે સરકારે લીધેલા પગલાં અંગે સાંભળીએ એક અહેવાલ.
1: अभियान नक्सलियों की फंडिंग पर रोक और प्रभावित इलाकों में तेज विकास कार्यों की संयुक्त रणनीति के चलते देश को नक्सलवाद और माओवादी आतंक से मुक्त करने में सफलता मिली है. पिछले कुछ वर्षों में कई बड़े सुरक्षा अभियानों ने माओवादी नेटवर्क को कमजोर करने में महत्वपूर्ण भूमिका निभाई. सुरक्षा अभियानों के साथ साथ नक्सल प्रभावित क्षेत्रों में विकास कार्यों को भी तेजी से आगे बढ़ाया गया. विशेष अवसंरचना योजना के तहत स्पेशल फोर्स, राज्य खुफिया शाखाओं और जिला पुलिस को मजबूत बनाने के लिए 1761 करोड़ रुपए की परियोजनाओं को मंजूरी दी गई. कई प्रभावित क्षेत्रों में 596 सुदृढ़ पुलिस थानों का निर्माण भी किया गया। अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।

0: ઝારખંડમાં નક્સલ નાબૂદી અભિયાનને મોટી સફળતા મળી છે. 10 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી મહિલા માઓવાદી પુષ્પા મહતોએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પુષ્પા મહતો 21 વર્ષથી નક્સલ પ્રવૃત્તિઓમાં સક્રિય હતી. પુષ્પા પર હત્યા, ખંડણી અને રાજદ્રોહ સહિતના અનેક ગંભીર કેસ નોંધાયેલા હતા. મહિલા T20 વર્લ્ડ કપમાં ગઈકાલે રાત્રે લીડ્સના હેડિંગ્લી ખાતે ગ્રુપ એ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવી. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંદાનાના 74 અને શેફાલી વર્માના 55 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સ 17.3 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી શ્રીચાનીએ 4 વિકેટ ઝડપી, જ્યારે શેફાલી વર્માએ 3 અને નંદિની શર્માએ 2 વિકેટ લીધી હતી. સ્મૃતિ મંદાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ભારતે લખનૌમાં બીજી વનડેમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું છે. આ સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરીને 402 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 154 અને ઈશાન કિશને 125 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાન 232 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે ચેન્નઈમાં રમાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના મોટાભાગના અખબારોએ G7 બેઠકથી અલગ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે. સંદેશની હેડલાઇન છે, મોદીની ટ્રમ્પને સાફ વાત, ભારતીય નાવિકોની સુરક્ષા ખૂબ જ જરૂરી. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ટ્રમ્પ મોદી પર ઓળઘોળ, પણ ભારતને પાંચ્યું નહીં. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, હોર્મુઝ કા ખુલ્લા રહેના જરૂરી, મોદી ભારત પર હમલા તો હમ સાથ ટ્રમ્પ. સતત ત્રીજા વર્ષે જૂનમાં મોન્સૂનનો લાંબો બ્રેક, શિવસેના ઉદ્ધવ જૂથમાં ભંગાણના સંકેત અને માનવ મસ્તિષ્કનો સૌથી વિસ્તૃત હાઈ રિઝોલ્યુશન 3D નકશો તૈયાર સહિતના સમાચાર વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે. ઝારખંડ અને મિઝોરમમાં રાજ્યસભાની ચૂંટણી. અને મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: નમસ્તે, મેં આપકા BLO આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
3: જી હાં, દાનહ ઓર દમણ એવમ દીવ મેં 4 જૂન સે 3 જુલાઈ તક ચલ રહા હૈ SIR, યાની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન. મતદાતા સૂચિ કો બિલકુલ સહી ઓર અપડેટેડ બનાને કે લિયે આપકે BLO ઘર ઘર આકર ફોર્મ ભર રહે હૈ.
4: એક જિમ્મેદાર નાગરિક બને, અપને BLO કો સહી જાણકારી દે ઓર ઉનકા પૂરા સહયોગ કરે.
3: અધિક જાણકારી કે લિયે 1950 પર કોલ કરે યા www.voters.eci.gov.in પર જાયે.
4: મુખ્ય નિર્વાચન અધિકારી દાનહ ઓર દમણ એવમ દીવ દ્વારા જનહિત મેં જારી.
5: કાર્યક્રમના અંતમાં ફરી ગોવિંદ અમરાગઢવીના સ્વરમાં સાંભળીએ.

મિત્રો, આ ગીત સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમ સાંભળશો બસ થોડી જ ક્ષણોમાં.

કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગોલમાલ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર કિશોર કુમાર અને અમિત કુમારના સ્વરમાં, સંગીત આર ડી બર્મનનું અને રચના ગુલઝારની.

0: आकाशवाणी एट 90 साल की आवाज दिल से दिल तक नॉन स्टॉप धमाल पुरानी यादें नया जोश है देश का रेडियो अब भी बॉस है आकाशवाणी के गौरवमयी 90 साल
1: ભાઈ તે આ સાંભળ્યું આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
3: ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં સાંભળીએ ખટ્ટા મીઠા ફિલ્મનું ગીત સંગીત રાજેશ રોશનનું અને રચના ગુલઝારની

0: આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે અને આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહર. હવે સાંભળીએ મેરે હમ સફર ફિલ્મનું ગીત, જેના ગીતકાર છે લતા મંગેશકર અને મુકેશજી, સંગીત કલ્યાણજી આનંદજીનું, રચના આનંદ બક્ષીની.

ગાયક કલાકાર કિશોર કુમાર અને આશા ભોસલેજીના સ્વરમાં સાંભળીએ પ્યારા દુશ્મન ફિલ્મનું ગીત, સંગીત બપ્પી લહેરીનું અને રચના અંજાનની.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, હવે પ્રસ્તુત છે શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત સુગમ સંગીતનો કાર્યક્રમ. પ્રથમ સાંભળીએ ગીતકાર રાસબિહારી દેસાઈના સ્વરમાં. સંગીતકાર છે ગૌરાંગ વ્યાસ અને આશિત દેસાઈ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ITI એડમિશન 2026-27.
3: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાન દાદરા નગર હવેલી ઓર દમન દીવ મેં પ્રવેશ પ્રક્રિયા શરૂ.
4: ITI મેં વિભિન્ન કોર્સ મેં પ્રવેશ કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
3: પ્રવેશ કી અંતિમ દિનાંક 10 જુલાઈ 2026. હાયર એવમ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ
4: દાદરા નગર હવેલી ઓર દમન દીવ દ્વારા જારી.
5: ગૌરાંગ વ્યાસ અને આશિત દેસાઈના સંગીત સાથે નરસિંહ મહેતાની રચનાને સાંભળીએ.

આ ગીત સાથે જ શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમ સાંભળશો બસ થોડી જ ક્ષણોમાં.

0: ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.
1: दादरा नगर हवेली और दमन दीव सरकारी इंजीनियरिंग कॉलेज में
2: वर्ष 2026-27 के लिए प्रवेश शुरू.
1: डिप्लोमा से डिग्री अभ्यास के लिए सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल इंजीनियरिंग के लिए ऑनलाइन या ऑफलाइन आवेदन कर सकते हैं. डिप्लोमा इंजीनियरिंग के बाद डिग्री इंजीनियरिंग के दूसरे वर्ष में भी प्रवेश कर सकते हैं.
2: ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtedinhdd.in.
1: हायर एंड टेक्निकल एजुकेशन विभाग, दादरा नगर हवेली और दमण दीव.
3: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
4: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
3: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
4: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: ITI એડમિશન 2026-27
2: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાન દાદરા નગર હવેલી ઓર દમન દીવ મે પ્રવેશ પ્રક્રિયા શરૂ.
6: ITI મે વિભિન્ન કોર્સ મે પ્રવેશ કે લિયે વેબસાઇટ હૈ www.dhtedinhdd.in.
2: પ્રવેશ કી અંતિમ દિનાંક 10 જુલાઈ 2026. હાયર એવમ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ
6: દાદરા નગર હવેલી ઓર દમન દીવ દ્વારા જારી.
7: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ.
8: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान. मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर

0: बदलो बदलो आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो आदत बदलो। हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो। आरबीआई कहे छे जानकार बनो सतर्क रहो।
2: सहयर कार्यक्रम में आप सबनु खूब खूब स्वागत छे। हूँ छु आपनी रेडियो सखी भावना दोषी।
3: अने हूँ कृपा जीवराजानी। ભાવનાબેન, આપને ફરવાનો કેવો શોખ છે?
2: ફરવાનો તો ખૂબ જ શોખ છે, અને એમાં એ કુદરતી જગ્યાઓ હોય ને,
3: હા,
2: તો ખરેખર ખૂબ મજા આવે। વેકેશન હમણાં ગયું જ છે એટલે આપણા સૌ શ્રોતાઓ પણ ક્યાંક ને ક્યાંક ફરીને આવી ગયા હશે। ફરવાની જે મજા છે ને કૃપાબેન, એ શબ્દોમાં વર્ણવી ન શકાય।
3: હા, એ તો જાતે આપણે જઈએ ને તો જ આપણે અનુભવી શકીએ। અને આ વાત કરીને તો મને યાદ આવે છે ઉમાશંકર જોશીની રચના કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરો ને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી। અને આવો મોકો આપણને મળી જાય ને ભાવનાબેન, તો વાત જ શી કરવી।
2: અને સામાન્ય રીતે છે ને આપણે ફરવા જઈએ તો બસ, ટ્રેન અથવા તો પ્લેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જો સાયકલ લઈને ફરવા જવાનું થાય તો કેવું રહે?
3: હા, એટલે સાયકલની વાત કરીને તો આપણને નાનપણની યાદો તાજી થાય કે આપણે શેરીમાં ફરીએ ને થોડું ઘણું ચાલીએ અથવા સ્કૂલે કે ક્લાસમાં જઈએ। આપણે જનરલી સાયકલ એટલી જ ચલાવતા હોઈએ અને પછી મોટા થઈને તો એ બધું છૂટી જતું હોય।
2: અને પહેલી વખત જે સાયકલ ચલાવવાનો અનુભવ છે ને, એ જીવનમાં ક્યારેય નથી ભૂલાતો। પહેલી વખત જ્યારે શીખ્યા હોય અને સાયકલ લઈને જ્યારે બહાર નીકળીએ ત્યારે જાણે આપણે દુનિયાના કોઈક અલગ વ્યક્તિ હોય ને એવું આપણે અનુભવતા હોઈએ।
3: અને થોડું પડવાનો પણ અનુભવ થાય હોય એમ।
2: હા, પણ એમાંથી જ શીખવાનું મળતું હોય છે।
3: એટલે આ સાયકલની આટલી વાતો કરો છો તો આજે આપણે કંઈક વિશેષ કરવા,
2: હા, અને ખૂબ જ અલગ વિષય લઈને આજે આપણે શ્રોતાઓ સમક્ષ ઉપસ્થિત છીએ। અને આજે જે મહેમાન આવ્યા છે તે પણ વિશેષ છે, અને તેઓ પણ આપણી સાથે સાયકલિંગ વિશે વાત કરવાના છે। તો શ્રોતાઓને જણાવીએ કે આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આરતીબેન ચાપાણી, જેઓ એક સામાન્ય જીવન જીવતા પરિવાર અને બાળકોની જવાબદારી સંભાળતા સંભાળતા એક દિવસ તેઓએ સાયકલ હાથમાં લીધી, પેડલ માર્યા અને સફળતા મેળવી।
3: વાહ વાહ!
2: તેઓએ સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારત અને અન્ય દેશોમાં પણ સાયકલ સ્પર્ધાઓ જીતી છે, મેડલ મેળવ્યા છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે। આરતીબેન, આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે।
4: આભાર।
3: તો આરતીબેન, આટલી સરસ વાત કરી ભાવનાબેને, પણ હવે અમને એ જાણવાનું મન થાય છે કે તમારી આ સફરની શરૂઆત કેવી રીતે થઈ?
4: જનરલી આમ રૂટીન લાઈફમાં તમે હોય ને તો કન્ટિન્યુઅસલી એમ જ હોય કે આપણું રૂટીન ચાલતું જ હોય, તો મારા રૂટીનમાં એવું જ હતું કે મારી ડોટરનો બોર્ન થયો પછી કન્ટિન્યુઅસલી આપણે એની દેખભાળમાં એવી રીતે જ કન્ટિન્યુઅસલી એમાં આપણે ટાઈમ સ્પેન્ડ થતો હતો। તો એક ટાઈમ એવો હતો કે સાયકલિંગ મારા હસબન્ડ કરતા જ હતા।
3: અચ્છા,
4: તો સાયકલિંગની એકવાર ગ્રુપમાંથી રાઈડ હતી 50 કિલોમીટરની, તો મારા હસબન્ડે કીધું કે તારે જવું છે રાઈડમાં? તો પછી મેં કીધું કે હા, આમ પણ હું ઘરમાં ઘણી બોર થાઉ છું એમ, કારણ કે રૂટીન કન્ટિન્યુઅસલી આપણું આમ કીધું કે બચાવ હોય એટલે હું એમાં જ એમાં જ હોય કન્ટિન્યુ। એટલે તે દિવસે મેં ફર્સ્ટ ટાઈમ 50 કિલોમીટરની રાઈડમાં હું ત્યાં ગઈ પાર્ટિસિપેટ કરવા। તો ત્યાં બધાને પૂછ્યું કે આમાં ફર્સ્ટ ટાઈમ કોણ છે, તો જનરલી મારે એકનો જ હતો,
2: બરાબર,
4: અને બસ એ ફર્સ્ટ ટાઈમ ગઈ અને ત્યારે હું કરીને આવી, તો મને ત્યારે બહુ મજા આવી કે ના ખરેખર આ આટલું મસ્ત બહાર આટલી સારી રીતે અને આટલું દૂર સુધી આપણે એમાં જઈ શકીએ છીએ, તો કંઈક ડિફરન્ટ મને એક્સપિરિયન્સ થયો। એમ કન્ટિન્યુ કરતાં કરતાં મને

0: 50 કિલોમીટર કરી, પછી એ પાછું કંઈક 100 કિલોમીટરની હતી ઇવેન્ટ, તો પછી એમાં એક વખત મેં પાર્ટિસિપેન્ટ કર્યું હતું. પછી મારે એક એના પછીને એવું થાય કે જ્યારે સાયકલિંગની ઇવેન્ટ હોય તો 200થી સ્ટાર્ટ થતી હોય, તો ઇવેન્ટમાં પાર્ટિસિપેન્ટ કરવા માટે પછી બધા પ્રેક્ટિસ ને એવું બધું કરતા હતા, તો જનરલી બધાને મેં જોયા, તો પછી એમ કીધું કે આ રાઈડ એકવાર કરવી જોઈએ એવું એમ. તો પછી એવી રીતે કરતા કરતા પછી મેં કીધું કે એના માટે 100 એકવાર કરીને તો આપણને ખ્યાલ આવે કે આપણે 200 કિલોમીટર થાય છે કે નહીં એમ. મારી ડોટર સાવ નાની જ હતી, આ મૂકીને ક્યાંય જઈ ન શકો એમ. તો રાત્રે એ સુવે ને તો પછી મમ્મી એની પાસે રહ્યા,
1: કેટલા કેટલા કિલોમીટર્સની આ બધી રાઇડ્સ હોય છે, અને કોઈ પણ વ્યક્તિ શરૂઆત કરે ત્યારથી લઈ અને ક્યાં સુધી પહોંચી શકાય, થોડીક એના વિશે વાત કરો.
0: જનરલી 50 કિલોમીટર તો જસ્ટ અમે અહીંયા ઇવેન્ટ આવી હતી કે આપણે સાયક્લોફોન ને એ બધું થતું હોય તો એમાં એવી રીતે હોય 50-75 કિલોમીટર્સ ને એવી રીતે. અને ઓલ ઓવર આપણે ઇન્ડિયામાં આપણે કહીએ તો ઓલ ઓવર પેરિસમાં એક સાયકલિંગનું ક્લબ છે, એમ આપણે ઇન્ડિયામાં પણ ઓડેક્સ ઇન્ડિયા કરીને ક્લબ છે, તો એમાં 200થી માંડી અને 1200 સુધીની રાઇડ થતી હોય છે. એટલે 200, 300, 400 કિલોમીટર, 600 કિલોમીટર, 1000 કિલોમીટર અને 1200 કિલોમીટર, એમ અલગ અલગ ડિસ્ટન્સની બધી રાઇડ થતી હોય છે. અને એમાં ટાઈમ પીરિયડ એ ફિક્સ હોય છે કે 200 હોય તો એમાં આપણને કિલોમીટર હોય તો એમાં આપણને 3.5 કલાક મળે છે, તો એમાં તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. એટલે એ ટાઈમ ની કરી અને તમારે એ રાઇડ કમ્પ્લીટ
1: પૂરી કરવાની હોય છે. ઓકે,
0: 400માં એવી રીતે હોય છે 27 અવર્સ તમને મળે, એટલે તમારે એ ટાઈમ રાઇડ સ્ટાર્ટ થાય પછી એન્ડ એટલી કલાકમાં તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. કે ડ્યુરિંગ આપણે ફૂડ માટેનું કે બધું હોય તો એમાંની જ ટાઈમ આવે. સપોઝ તમારી સાયકલમાં પણ કંઈ પણ થાય છે તો એ બધી રિસ્પોન્સિબિલિટી તમારી જ હોય છે. એકચમાં એમાં એવું હોય છે કે તમને બહારથી કોઈ તમે કોઈની હેલ્પ ના લઈ શકો, તમારી સાથે તમારા રાઇડર હોય જે બીજા સાયકલિસ્ટ તમારી સાથે જેમાં પાર્ટિસિપેટ કરી રહ્યો હોય તમે એની હેલ્પ લઈ શકો, પણ અધર પીપલની તમે એમાં હેલ્પ ના લઈ શકો.
1: બરાબર,
0: કોઈ પણ સપોર્ટ તમે ના લઈ શકો બહારથી.
2: તો પછી તમારે એનું પણ જ્ઞાન લેવું પડ્યું હશે કે મારે મારી સાયકલને રિપેર કેમ કરવી, અથવા એને સરસ રીતે રાખવી હોય તો મારે એની કાળજી કેવી રીતે લેવી, બરાબર ને?
0: આમાં એમ 200 તમે સ્ટાર્ટ કરીએ, જેમ જેમ તમે ઇવેન્ટ કરતા છો ને આગળ આગળ, તો એમાં એવી જ રીતે થાય કે તમને તમારી આમ જે કેમ કે સાયકલ પ્રત્યેની એક હોય ને તો એની કેર એમ પણ તમને હોય, અને પ્લસ કંઈ પણ આવી રીતે ડિફિકલ્ટી આવે તો તેને સોલ્વ કેમ કરવી એનું પણ સોલ્યુશન આવતું છે.
1: એટલે કૃપાબેન, ફક્ત આ સાયકલિંગ એટલે ખાલી પેડલ મારીને સાયકલિંગ કરવું એવું નથી, પણ સાયકલિંગ દ્વારા ઘણું બધું શીખવા પણ મળતું હોય છે.
2: અને આરતીબેન, તમે વાત કરી કે તમે ઘણી બધી જગ્યાએ પ્રવાસ કર્યો છે સાયકલ લઈને, તો કઈ કઈ જગ્યાએ તમે અત્યાર સુધીમાં પ્રવાસ કર્યો છે, અને આમ જોઈએ ને તો કેટલા કિલોમીટર સુધી તમે કર્યું હશે?
0: અત્યાર સુધીમાં મારા 65,000 કિલોમીટર્સ કમ્પ્લીટ થઈ ગયા છે.
2: ઓહો,
0: હા. અને અમારે છે ને એક SR સિરીઝ કહેવાય, તો SR સિરીઝમાં એવું હોય કે 200 કિલોમીટર, 300 કિલોમીટર, 400 કિલોમીટર અને 600 કિલોમીટર, ઈ ચારે ચાર ઇવેન્ટ કમ્પ્લીટ કરો ને એટલે એક 1 SR તરીકેનું તમને ટાઇટલ મળે છે.
2: અચ્છા,
1: બરાબર.
0: તો એમાં ઈ SR સિરીઝ હોય ને તો એ અમે અત્યાર સુધીમાં 10 કમ્પ્લીટ કરેલી છે. અને પછી જે 1200 કિલોમીટરની છે તો એ મેં 5 ઇવેન્ટ અત્યાર સુધીમાં પાર્ટિસિપેટ કરેલી છે. તો એમાં જે 1200ની ફર્સ્ટ હતી મારી તો ઈ રાજકોટ સિરોહી રાજકોટ, પછી રાજકોટ દીવ રાજકોટ હતી, અમદાવાદ પુષ્કર અમદાવાદ, પછી અમે 1200માં પુણેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પુણે હતી, અને આપણી બરોડાથી પણ એક ઇવેન્ટ થઈ હતી, તો બરોડાથી ગોવા ત્યાં કમ્પ્લીટ થઈ હતી. એવી રીતે આવી ડિફરન્ટ ડિફરન્ટ જગ્યાએ અમે બધી ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરતા હોય છે, એટલે તેના થ્રુ તમને ડિફરન્ટ ડિફરન્ટ રૂટ તો એક્સપ્લોર કરવા મળે જ છે. પણ તમે જેમ જેમ અલગ જગ્યાએ જાઓ તો તમને ડિફરન્ટ ડિફરન્ટ પીપલ્સ મળે, તો તમને તમારું કોમ્યુનિકેશન, અને પ્લસ પોઈન્ટ તો એમ છે કે તમે જ્યાં પણ જાઓ ને તો તમને તમારી સાથે તમારા જેવા માણસો મળે જ, એમ લાઇટ માઇન્ડેડ પીપલ, જેને હિસાબે તમે એની સાથેની તમને આમ ફ્રેન્ડ્સ એટલા બધા મળે ને તો તમારે એની સાથેની કોમ્યુનિકેશન છે, એની સાથેની બોન્ડિંગ છે, એ બધું બહુ સારું.
1: અને આટલી બધી જગ્યાએ તમે ફર્યા, આટલી બધી રાઇડ્સ કમ્પ્લીટ કરી, તો આ બધામાં કોઈ એવો બનાવ છે જે લાઈફ ટાઈમ તમને યાદ રહી ગયો હોય, એટલે કે કોઈ યાદગાર ઘટના હોય તો એની થોડી વાત કરો.
0: જનરલી અત્યાર સુધીમાં કોઈ રાઇડ કરવા છે તો આમ મને ઓલમોસ્ટ એવું છે કે હું સાયકલ ઉપર બેસું ને એટલે મને મજા જ આવે. એટલે આમ છે કે મને પ્લસ પોઈન્ટ જ દેખાતા હોય. આમ જનરલી બીજું પોઈન્ટ તો મને કોઈ દિવસ તકલીફ જ ન હોય. હું રાઇડ પૂરી થાય ને ત્યારે મને એમ થાય કે બસ રાઇડ કમ્પ્લીટ.

0: થઈ ગઈ એ મારા માટે એક એવો પોઈન્ટ હોય. અને ફર્સ્ટ ટાઈમ મેં જ્યારે 1200 કરેલી હતી ને ત્યારે આમ મને એટલું બધું કંઈ લોંગ ડિસ્ટન્સનું કે એવી કંઈ મને હતું નહીં એક્સપિરિયન્સ કેવી રીતે. અને મારે 1200 કરવી હતી તો એ એની પહેલાં મેં જે પ્રિપરેશનમાં તો મને કેમ કે 200 300 400 ને 400 કિલોમીટર મેં ઇવેન્ટ કરી. પછી જસ્ટ અહીંયા એવું હતું કે ગ્રુપમાં એક જગ્યાએ 1000 કિલોમીટરની રાઇડ કમ્પ્લીટ થઈ તો એ લોકોનું સાયકલિંગ ગ્રુપનું કંઈક ગેધરિંગ હતું તો એ લોકો બધા એનો એક્સપિરિયન્સ શેર કરતા હતા કે અમે આ રૂટમાં આવી રીતે અમને ડિફિકલ્ટી આવી, અમને આવી બધી મજા કરી, હેડવિન હતો, પછી બપોરના તડકો બહુ જ લાગે, રાત્રે ઊંઘ બહુ આવે, ક્રેમ પાયા હતા, એ બધી વાત કરતા હતા. તો હું જસ્ટ આવી રીતે ચેરમાં બેઠી ત્યારે મને વિચાર્યો કે બીકો આ ઇવેન્ટ એકવાર કરવી જોઈએ એમ. તો એમ કરતા કરતા પછી મેં મારા હસબન્ડને વાત કરી તો એને કીધું કે 1000 કિલોમીટર કરવું કે એમ ઇઝી નથી એમ, પેલા 600 તો કર પછી 1000 વિશે વિચારશે એમ. તો જનરલી પછી મેં 400 પછી થોડાક દિવસ પછી 600 ની ઇવેન્ટ હતી તો પછી મેં એ 600 કિલોમીટરની ઇવેન્ટમાં પાર્ટિસિપેન્ટ કર્યું. અને 600 ની ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીને બધા અત્યારે એવું હતું કે કમ્પ્લીટ થયું ત્યારે બધા આમ બહુ એપ્રિસિએટ કર્યું કે બહુ સારું એમ કે તમારી એસઆર સિરીઝ કમ્પ્લીટ થાય. પણ એકચુઅલમાં મને એ એવું નહોતું કે મને એ કમ્પ્લીટ થઈ. પછી મેં આવીને કીધું કે સવે ઓલી 1000 કરી શકે
1: એટલે તમારો ગોલ 1000 સાયકલિંગમાં હતો.
0: એટલે પછી મેં ફર્સ્ટ ટાઈમ જયારે 1200 કરીને ત્યારે પણ મને એમ છે કે શું કે આમ ક્યુરોસિટી જોઈ આમ એમ થાય જ કરે કે આ કેવી રીતે હશે ને શું. અને હું કન્ટિન્યુઅસલી મારી ત્યારે એટલી કોઈ સ્પીડ કે એવું કંઈ નથી પણ હું સાયકલ ઉપર બેઠી હોય ને તો મારું કન્ટિન્યુઅસલી મને વિધાઉટ બ્રેક એ મને કન્ટિન્યુઅસલી ચલાવવાની વધારે આદત હોય એટલે એ બધી વસ્તુ મને બહુ થાય છે. આવી રીતે છે ને 1200 ની ઇવેન્ટ ને એ બધી આપણે ઇન્ડિયામાં પણ કર્યું તો એવી રીતે ત્યાં ફ્રાન્સમાં પણ ત્યાંની 1200 ની એક ઓલ્ડેસ્ટ ઇવેન્ટ થાય છે, પીબીપી કરીને હોય છે. પીબીપી પેરિસ બ્રેસ્ટ પેરિસ ઇવેન્ટ હોય છે તો એમાં બહુ ઓલ્ડેસ્ટ ઇવેન્ટ છે અને ત્યાંના લોકો તે ઇવેન્ટ એક ફેસ્ટિવલની જેમ એ લોકો સેલિબ્રેટ કરે છે. જેવી રીતે કે ત્યાં અત્યારે તમે જાઓ ને તો ત્યાંથી ઓલ ઓવર કન્ટ્રીમાંથી લોટ્સ ઓફ બધા પાર્ટિસિપન્ટ્સ આવે છે અને લોટ્સ ઓફ ક્રાઉડ હોય છે અને તે લોકોનું જે સેલિબ્રેશન એક કરે છે ને તો એના ઘરના ટોટલી મેમ્બર્સ એડલ્ટથી માંડીને ચિલ્ડ્રન સુધીના મિડ નાઇટ પણ તમને કોફીથી માંડીને બધું ફૂડ સર્વ કરતા હોય, તમને રાત્રે સુવા માટેની બધી ફેસિલિટી તમને પ્રોવાઈડ કરે એ બધી જ. અને એટલી હદે ચીયર અપ કરતા હોય ને તો એ જોઈને તમને એ એક્સપિરિયન્સ એ અમારા માટે આમ કેમ કે લાઈફ ટાઈમની મેમરી બની રહેશે.
2: અને આ તમે આટલી બધી જગ્યાએ ફર્યા આરતીબેન, તો આમ સાયકલ લઈને જાઓ તો રસ્તાઓ એકદમ સરળ અને સરસ હોય કે આમ ઘણા બધી ચેલેન્જીસ પણ આવે એમાં?
0: જનરલી રસ્તામાં જો ને તો ચેલેન્જીસ હોય જ, કારણ કે ઘણી વખત આપણે અત્યારે નોર્મલ વ્હીકલમાં નીકળીએ તો પણ આપણને ક્યારેક એમ થાય કે અત્યારે બહુ સનલાઇટ છે કે તડકો છે, આપણને ક્યારેક પવન લાગતો હોય તો અમારે તો પાછું બધી સિઝન અંદર કવર થતી હોય કે મોન્સૂનમાં અમે જતા હોય તો ત્યારે હોય, પછી વરસાદમાં એમાં તમને તકલીફ પડતી હોય, વિન્ડ હોય ત્યારે તમને તકલીફ પડતી હોય, એવું બધું હોય છે. પણ એ બધી વસ્તુ ચેલેન્જ હોય ને તો તમને મજા આવે કરવાનું માટે.
1: બરાબર.
0: જસ્ટ અમે હમણાં થોડાક જ ટાઈમ પહેલા અમે 600 કિલોમીટરની ચંદીગઢથી સિમલા મનાલી વાળી ઇવેન્ટ કરેલી હતી તો ત્યાં તો અમને મિક્સ સીઝન અમને થઈ હતી, કારણ કે ત્યાં અમને તડકો પણ એટલો હતો, એટલી હતી, ઠંડી પણ હતી જ્યારે મનાલી પર ગયા ત્યારે, અને પાછું રેઇનની સીઝન એ મિક્સ આવ્યું એટલે ટોટલી અમે ત્રણે ત્રણ વેધર અંદર સાથે
1: અનુભવ ત્યાં કર્યો. બરાબર. અને સાયકલિંગ તમે રેગ્યુલરલી કરતા હો તો ફિટનેસ માટે કંઈ કાળજી લેવી પડે કે શું?
0: તમે છે ને સાયકલિંગ તમે સ્ટાર્ટ કરો ને, સાયકલિંગ જ નહીં ઓલ ઓવર કોઈ પણ એક્ટિવિટી તમે સ્ટાર્ટ કરો ને તો પછી ધીમે ધીમે કરતા તમારું એક લેવલ તમે આવે ને પછી તમે એના માટે તમે ફૂડમાં તમારો ચેન્જીસ આવે પ્લસ તમારો રૂટીનમાં ચેન્જીસ આવે તમારી સુવાની કે જે કંઈ આદત હોય તે બધી, અને પ્લસ અમે છે ને એના માટે સાયકલિંગ માટે અમે વર્કઆઉટે કરતા હોય છે કે વીકમાં અમે 3 to 4 days અમે સાયકલિંગ માટે નીચે કંઈ અલગ અલગ હોય કે ઇન્ટરવલ્સ આ તે બધું પ્રેક્ટિસ કરતા હોય, 2 days અમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ આપણે એક્સરસાઇઝ કરીએ છીએ તે કરીએ છીએ, અને વીકમાં 1 day અમે ઓફ રાખીએ છીએ.
1: બરાબર.
0: અમારો વીકનું શેડ્યુલ આવી રીતે હોય છે.
1: બરાબર.
2: અને આટલું સરસ તમે બધું એક્ટિવિટીઝ કરો છો અને બહાર પણ આપને ઘણીવાર જવાનું થાય, ઘણા બધા દિવસો સુધી રહેવાનું થાય, તો તમે જે ઘર પરિવારની જવાબદારી એ કેવી રીતે મેનેજ કરો છો? કારણ કે આજના સમયમાં એ બહુ મોટો પ્રશ્ન છે બધા માટે કે એક તો ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને આપણું ગમતું કાર્ય કરતા કરતા પણ આપણે ઘરની જવાબદારી કઈ રીતે સંભાળવી, તો તમે એ કઈ રીતે કરો છો?
0: તમે બહુ સારી વાત કરી કે જનરલી મારું પણ એવી જ રીતે છે કે હું જ્યારે અહીંયા હોઉં છું અને મારું જે પ્રેક્ટિસનો ટાઈમ હોય ને,

0: તો મારી ડોટર પહેલેથી નાની છે કે જનરલી બધાને હોય કે સ્કૂલે જવાનો ટાઈમ હોય, તો ગ્રુપમાં બધા લેટ જતા હોય કે એ લોકોને તો કંઈ બીજું શેડ્યુલ ન હોય, તો મારી કોઈ ઇવેન્ટ માટે પ્રિપરેશન છે કે મારે કોઈ રાઇડમાં જવાનું છે તો મારું શેડ્યુલ એવી જ રીતે હોય અર્લી મોર્નિંગ, એમ કે હું 6 to 6:30 પાછી રિટર્ન હું ઘરે જ હોઉં એમ.
1: અચ્છા.
0: હા. અને પછી એ ટાઈમે જ્યારે મારે એ શેડ્યુલમાં મને ફિક્સ થવાનું હોય તો એ પ્રમાણે તો હું રાઇડ એકલી જ કરવા જાઉં છું. અને ખરેખર કે બહાર તમે જાઓ તમારા શેડ્યુલને ફોલો કરવા માટે તમે જેટલું પહેલા વિચારીએ ને કે આટલું અર્લી મોર્નિંગ ન નીકળાય કે આમ ન કરાય, તો ઘણા એવા ક્વેશ્ચન આવતા હોય તમને ન કરવા માટે ન, પણ એ બધા કરીને તમે બહાર નીકળો છો ને તો કોઈ જાતનું કોઈ તકલીફ નથી ને બહાર બધી બહુ સારી રીતે તમે કરી શકો છો.
1: અને પરિવારના સભ્યોનો પણ આપને ખૂબ સપોર્ટ હશે એમ.
0: આવી રીતે હું જાઉં છું તો અમારે ઘરમાં મારા મમ્મી છે, તો મારા મમ્મી પણ અત્યારે એટલા જ એક્ટિવ છે, અમે અત્યારે હોય તો મમ્મી પણ યોગામાં ને બધી રીતે એ બહુ સારી રીતે એક્ટિવ છે, એટલે એ કરતા હોય. અને સપોઝ હું જાઉં છું તો એ લોકો મારા કરતા વધારે હેપી હોય છે કે આરતી જવાની છે.
1: એ ખૂબ મહત્વની વાત છે, કારણ કે તમે એકલા તમારો પ્રોફેશન છે કે શોખ માટે જાઓ અને ઘરના સભ્યોની જે સપોર્ટ ત્યારે જાવ ને તો એ મજા
2: અલગ છે. અને એ જે આનંદ છે ને આપણને કે આપણા પરિવારજનો આપણા માટે પ્રાઉડ ફીલ કરતા હોય એનો આનંદ અલગ જ છે. અને આટલી બધી સાયકલિંગની વાત કરી આરતીબેન, તો અત્યારે આપ જે રીતે સાયકલિંગ કરો છો તો એ રીતે ગુજરાતમાં વાતાવરણ કેવું છે, મહિલાઓ આ ફિલ્ડમાં આગળ છે ખરા?
0: ગુજરાતમાં ઓલ ઓવર બધા કરે છે પણ ફિમેલ્સમાં એનો રેશિયો કાયમ માટે કમ જ હોય છે. તમે જે રીતે કહો છો ને કે બધાને આમ કહો છો ને કે બધા પોઈન્ટ્સ હોય કે એક વાર કોઈ કરે તો પછી કન્ટિન્યુઅસલી કરવું એ બધા માટે ડિફિકલ્ટ હોય છે કોઈ પણ જગ્યાએ.
2: સાચી વાત છે. અને આ તમારી જે સાયકલિંગની યાત્રા છે એમાં તમે અનેક સફળ પડાવો પણ મેળવ્યા છે, તો થોડીક એની વાત કરો કે કઈ કઈ જગ્યાએથી આપને સફળતા મળી છે, સર્ટિફિકેટ્સ મળ્યા છે, મેડલ મળ્યા છે?
0: અત્યાર સુધીમાં મેં તમને વાત કરેલી તેમ કે મેં 10 ટાઈમ એસઆર સિરીઝ, 10 વખત મેં એસઆર સિરીઝ કમ્પ્લીટ કરેલી છે અને કન્ટિન્યુઅસલી બેક ટુ બેક 5 યર્સ 1200 કિલોમીટર કરેલી છે, 1 ઇવેન્ટ 1000 કિલોમીટરની કરેલી છે. અને બસ ફ્રાન્સમાં પણ અમે 2 વખત એવી રીતે પાર્ટિસિપેન્ટ કરેલું હતું. મારી ફર્સ્ટ ટાઈમ હતી તો મારાથી કમ્પ્લીટ નહોતી થઈ અને ત્યારે મારો હેલ્થ ઇશ્યુ હતા, અને સેકન્ડ ટાઈમ મને લાઇટ ફિનિશ થયું હતું. ટૂંકમાં જે જે ઇવેન્ટ અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં તમે કરતા હોય ને તો તમારું જે છે ને એક ઓડેક્સ ઇન્ડિયાની એક વેબસાઇટ હોય તો તેની ઉપર તમે જઈને તમારું જોવો ને તો જેટલા જેટલા સાયકલિસ્ટો હોય ને તો એનું લખેલું હોય કેટલી તમે કરેલી છે ઇવેન્ટ્સ ને એના પાર્ટિસિપન્ટ છે ને તમારા એસઆર સિરીઝનું, તો એના પ્રમાણે એનો રેન્ક
2: હોય છે. અચ્છા અચ્છા, વાહ.
1: અને તમે જે અચીવમેન્ટની વાત કરો છો તો એ જ્યારે તમારા જીવનમાં આટલું બધું બન્યું તો એના કારણે તમારી આસપાસના લોકો અને એના ઉપર કેવો પ્રભાવ પડ્યો? કારણ કે ઘણીવાર આપણે પણ કોઈને પ્રેરણા આપતા હોઈએ એવું પણ બને, કારણ કે ઘણા લોકો સંકોચ અનુભવતા હોય કે હું કઈ રીતે શરૂ કરું, પણ તમને જોયા હોય તો ઘણીવાર એવું થાય કે ના આ શક્ય છે, આપણે આપણા શોખને પણ પ્રોફેશન બનાવી શકીએ અને આપણે જે ઈચ્છીએ છીએ ને આપણને મનગમતું કાર્ય પણ કરી શકીએ. તો એવા કોઈ અનુભવો છે કે આપને સમાજમાંથી અથવા આપના પરિવારમાંથી આટલું સરસ પ્રોત્સાહન અને પ્રેરણા મળી હોય?
0: જનરલી આપણે જ્યારે ઘરમાં કોઈ પણ અત્યારે નોર્મલ કંઈક પણ કરતા હોય ને તો ફર્સ્ટ ઓફ ઓલ આપણા કિડ્સ આપણને, આપણા બચ્ચાઓ હોય આપણને જોતા હોય, મમ્મા શું કરે છે, આમે જનરલી કરતા હોય ને તો છોકરાઓને એવું જ કરવાનું હોય. તો મારી ડોટર જ્યારે નાની હતી ને ત્યારથી એને એમ જ કે મમ્મા સાયકલ લઈને જાય ને એટલે ઓલી સાઈડ વ્હીલ વાળી સાયકલ હોય ને તો એમાં એને આઈ થિંક લગભગ 6 યરની હશે તો ફર્સ્ટ ટાઈમ કે મમ્મા મને પડદરી જવું છે. એકવાર એનું હતી છે કે મને પડદરી જવું છે તો સિસ કે આને પડદરી આ સાયકલમાં કેમ લઈ જવાની એમ. તો એકવાર એને ફર્સ્ટ ટાઈમ 50 કિલોમીટર એવી રીતે રાઈડ કરી અને એ પણ સાઈડ વ્હીલ વાળી સાયકલમાં, અને પ્લસ પછી એમ કરતા કે પછી એની ઈ જીત પૂરી ના થઈ તો પાછી એમ કે મમ્મા 100 કરવી છે એમ, અને વિધાઉટ પ્રેક્ટિસ કોઈ પણ નહીં, રાત્રે એમ કે મમ્મા જવું છે એમ, એટલે પછી હું અને મારા હસબન્ડ બંને એની સાથે હોય એમ. પછી એવી રીતે એને કન્ટિન્યુઅસલી 100 કરી અને પછી 150 કિલોમીટર કરી, એટલે મારી ડોટરે અત્યાર સુધીમાં 150 કિલોમીટર એની 8 યર્સની હતી ત્યારે એને 150 કિલોમીટર કમ્પ્લીટ.
2: વાહ વાહ વાહ. એટલે કઈ પણ વસ્તુ કરીએ છીએ તો એની અસર પરિવાર ઉપર પણ થતી જ હોય છે.
0: આમ પણ તમે રૂટીન જે પણ કરો છો ને તો એ બધાનું જ હોય કે આપણું રૂટીન જે રીતે હોય કે સપોઝ હું હેલ્ધી ફૂડ ખાઉં છું કે હું મારો શેડ્યુલ ફોલો કરું છું તો ઓલમોસ્ટ થોડાક દિવસ બધા વોચ કરતા હોય કે આ શું કહે છે, પછી એને ખબર પડે કે આનો બેનિફિટ આવી રીતે છે. ઓલમોસ્ટ અત્યારે અમારા મમ્મીથી માંડીને મારા હસબન્ડથી માંડીને બધા જ એવી રીતે ફૂડની

0: બાબતમાં પણ એટલા થઈ ગયા છે અને બધાની લાઇફસ્ટાઇલ છે ને એકદમ જ
1: બદલાઈ
0: ચેન્જ
1: ગઈ
0: છે.
1: છે. વાહ
0: હા, અને મારા
1: વાહ.
0: નેબર, તમે વાત કરી એમ કે એવું છે કે હું આવી રીતે અર્લી મોર્નિંગ પણ જઈને આવતી હોય ને તો પણ એમ કે આનાથી જો આટલું થતું હોય તો આપણાથી કેમ ન થાય
1: હા,
0: એમ.
1: બસ બસ, એ મોટી વાત છે.
0: અને મારે એવું છે કે મેં તમને કીધું કે હું મારી રાઇડ કમ્પ્લીટ કરીને આવું 6:30 પછી, તો મારી ડોટરનો ટાઈમ હોય તો એનું ફિક્સ હતું કે એની બસનો ટાઈમ થાય ને એની પહેલાં ફૂટબોલ એને રમવું જોઈએ, તો
1: હા,
0: અમે બસ એનો ટાઈમ ફૂટબોલ લઈને, ફૂટબોલ રમીએ લઈને પછી બસ એમાં જતી પણ રહીએ સ્કૂલે.
1: એટલે એવો ટાઈમ
0: એવો
1: આપણે
0: ટાઈમ હું
1: ગોઠવેલો.
0: હંમેશા ટાઈમ મેનેજ કરીને ચાલુ, કે આપણે જે કરીએ છીએ તો એનું કોઈ લોસ કે ટૂંકમાં એની બીજી કોઈ વસ્તુ એને નો ફેસ કરવી પડે.
1: કરવી પડે. વાહ, ખૂબ સરસ વાત. અને આરતીબેન, આપની આટલી સરસ પ્રેરણા આસપાસના લોકોએ મેળવી, એ જ રીતે અમારા જે શ્રોતાઓ છે એ પણ આપનામાંથી ઘણી પ્રેરણા મેળવશે જ. તો એમના માટે કોઈ સંદેશ આપો.
0: જનરલી દરેક વ્યક્તિ કોઈ પણ ફિલ્ડમાં હોય કે કોઈ પણ, તમે તમારા માટે સ્પેશિયલ પર્સનલ ટાઈમ નીકાળો, કારણ કે તમે તમારી જે જોબ કરતા હોય, કોઈ અમારા સાથે સાયકલિંગમાં છે તો તેમાં પણ ઘણા ડોક્ટર્સ ને બધા પણ છે, તો એ લોકોય ટાઈમ મેનેજ કરીને આવી રીતે સમટાઈમ્સ ઇવેન્ટ કરતા હોય છે. તો તમારા લોકો માટે સ્પેશિયલ એવું જ નથી કે સાયકલિંગ કરો, તમને કોઈ પણ ગમતું હોય વસ્તુ, સ્વિમિંગ ગમે, તમને રનિંગ ગમે, તો વોટ એવર કોઈ પણ એક્ટિવિટી પ્લસ પણ તમારા માટે કરો કે જેનાથી તમારી હેલ્થ સારી હશે, તો એ બેનિફિટ તમને તમને તો બેનિફિટ મળશે જ, પ્લસ તમારા ફેમિલીને એનો બેનિફિટ મળશે. કારણ કે એ જે આપણને ગમતી વસ્તુ કરીએ છીએ તો એના થ્રુ આપણને ઇન્ટરનલ
1: હા,
0: હેપીનેસ ફ્રી થાય છે,
1: સાચી વાત.
0: એટલા માટે આપણને એના થ્રુ આપણે આખા ઘરનું છે કે ને કે એટમોસફીયર આખું આપણાથી જ ચેન્જ થતું હોય છે, એટલે મેક્સિમમ બેનિફિટ આપણા ફેમિલીને મળે જ છે આનો, અને આપણી હેલ્થનો તો આપણને મળે જ છે કે આપણે આપણી જેમ જેમ એજ થશે તો આપણી આપણી જે ફિટનેસ લેવલ છે, તો એક તમે રીતે જુઓ તો આપણે એના એ ફિટનેસ લેવલથી યંગ થવું છે.
1: બરાબર. અને કૃપાબેન, આરતીબેનની આટલી પ્રેરણાદાયી વાતો સાંભળ્યા પછી જો શ્રોતાઓ એમની સાથે કોઈ વાત કરવા માંગતા હોય કે માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો આપણે તેમનો કોન્ટેક્ટ નંબર આપી દઈએ.
2: ચોક્કસ. આરતીબેન ચાપાણીનો નંબર છે 94095030480.
1: 94095030480. 940953048 0.
2: અને ભાવનાબેન, આટલી સરસ આપણે આજે પ્રેરણાદાયી સફર જાણી આરતીબેનની, અને આરતીબેન એમનો સમય કાઢીને આપણા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આરતીબેન આપનો ખૂબ ખૂબ આભાર.
0: ધન્યવાદ.
1: કૃપાબેન, ખૂબ સરસ આજે આપણે વાત સાંભળી અને આજની મુલાકાતમાંથી ખૂબ જ પ્રેરણા પણ આપણને મળી.
2: ચોક્કસ.
1: કે કોઈ સામાન્ય વિષયને લઈને જો આપણે નક્કી કરી લઈએ, મક્કમ બની જઈએ, તો સફળતા ચોક્કસ મળે છે.
2: અને આટલા સરસ સંદેશ પછી ભાવનાબેન હવે કાર્યક્રમ પૂરો કરીએ ને તે પહેલા એક સરસ મજાનું
1: ગીત
2: સાંભળી
1: લઈએ.

0: કે નહીં?
1: ગીત સાંભળવાની ખૂબ જ મજા આવી અને હવે સહિયર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા ચોક્કસ પાઠવશો. તો શ્રોતાઓ પાસેથી રજા લઈએ આપની રેડિયો સખી ભાવના દોશી અને કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્કાર.

0: આકાશવાણી સમાચાર મકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે 14 મુદ્દાના શાંતિ કરાર પર હસ્તાક્ષર થતાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબના અમૃતસરમાં લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી. અને ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1થી જીત મેળવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ મધ્યપ્રદેશના બેતુલમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમાજના સશક્તિકરણ પરના કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર મૂક્યો હતો.
1: પેસ્ટિસાઇડ હમ લગાતે હૈ જમીન કો બંજર કર લેતે હૈ ઓર ઉસી જમીન સે ઉગા હુઆ અનાજ હમ ખાતે હૈ તો તરહ તરહ કે બીમાર હોતા હૈ. પ્રાકૃતિક ખેતી કરના શરીર કે લિયે અચ્છા હોતા હૈ. શરીર કેવલ નહી, શરીર મન આધ્યાત્મિકતા હર દિશા કે લિયે અચ્છા હોતા હૈ.
0: તેઓ આવતીકાલે આંતરરાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ 21 જૂને જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ મુખ્ય મહેમાન તરીકે રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. બાદમાં તેઓ નવી દિલ્હી પરત ફરતા પહેલા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝિશ્કિયન બંને દેશોના 14 મુદ્દાના શાંતિ કરાર પર વર્ચ્યુઅલી હસ્તાક્ષર કર્યા છે, જેમાં હોર્મુઝ સામુદ્ર ધુનીને ફરીથી ખોલવાનો અને પ્રતિબંધો હટાવવા માટે 60 દિવસની વાટાઘાટો પ્રક્રિયા શરૂ કરવાનો સમાવેશ થાય છે. 14 મુદ્દાના કરારમાં લેબેનોન સહિત લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અને કાયમી રીતે બંધ કરવાનો અને 60 દિવસની અંદર અંતિમ કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે. આ સમયગાળો પરસ્પર સંમતિથી પણ લંબાવી શકાય છે. સાંભળીએ આ અંગેનો એક અહેવાલ.
2: 14 સૂત્રીય સમજૌતે મેં લેબનાન સહિત સભી ક્ષેત્રો મેં સૈન્ય કાર્યવાહી કો તત્કાલ ઓર સ્થાયી રૂપ સે રોકને કા પ્રાવધાન કિયા ગયા હૈ. ઇસકે સાથ હી દોનો દેશો ને 60 દિનો કે ભીતર અંતિમ સમજૌતે પર બાતચીત પૂરી કરને કા લક્ષ્ય તય કિયા હૈ. સમજૌતે કે અંતર્ગત અમેરિકા અપની નૌસૈનિક નાકેબંદી ઓર ઉસસે જુડે પ્રતિબંધો કો હટાને કી પ્રક્રિયા શરૂ કરેગા. વહી ઈરાન શરૂઆતી 60 દિનો તક હોર્મુઝ જલડબરુ મધ્ય સે ગુઝરને વાલે વાણિજ્યિક જહાજો કી સુરક્ષિત ઓર નિઃશુલ્ક આવાજાહી સુનિશ્ચિત કરેગા. સમાચાર કક્ષ સે આનંદ પાઠક.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા. ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો સાથે વિવાટેક 2026 કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા વિશ્વ સમક્ષ રજૂ કરશે. અગાઉ G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ગ્લોબલ સાઉથના મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવ્યા હતા. પેરિસમાં પ્રધાનમંત્રી ભારતીય સમુદાય માટે એક ખાસ કાર્યક્રમમાં પણ સંબોધન કરશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતથી ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે બંને દેશો વચ્ચે તાજેતરમાં સહકાર અને પરસ્પર સંપર્કમાં સતત વધારો થયો છે, જે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીના રૂપમાં દેખાઈ રહ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નાગપુરના અંબાઝારી સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરી ખાતે યંત્ર ઇન્ડિયા લિમિટેડના 10,000 ટન ક્ષમતાના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કરશે. પ્રસ્તાવિત એક્સ્ટ્રુઝન પ્રેસ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. આ પ્રેસ સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મોટા ઉચ્ચ શક્તિવાળા એલ્યુમિનિયમ એલોય એક્સ્ટ્રુઝનનું ઉત્પાદન કરવાની ક્ષમતાને મજબૂત બનાવશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ એલ્યુમિનિયમ એક્સ્ટ્રુટેડેડ ઘટકોની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ચેન્નાઈથી ચામડાના સામાન અને ઓટો પાર્ટ્સ સહિત અનેક માલસામાન લઈને પ્રથમ કાર્ગો વિમાને નોઈડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઉતરાણ કર્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ માહિતી આપતા જણાવ્યું કે ચેન્નાઈ એરપોર્ટથી મેડ ઇન ઇન્ડિયા મોબાઈલ ફોન, ઓટો પાર્ટ્સ અને એસેસરીઝ રવાના કરવામાં આવ્યા હતા, જેનાથી સપ્લાય ચેઇન મજબૂત બની છે અને સ્થાનિક ઉદ્યોગો માટે નવી તકો ઊભી થઈ છે. એરપોર્ટે બે દિવસ પહેલા વેપારી કામગીરી શરૂ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ પંજાબના અમૃતસરમાંથી લશ્કરે તોયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સરહદ પારના નાર્કો ટેરર નેટવર્ક કેસમાં સંડોવાયેલો અંકુશ કપૂર ભારતમાં પાકિસ્તાન, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ઇરાન, થાઇલેન્ડ અને UAE સહિત અન્ય દેશોમાં ફેલાયેલા નાર્કો ટેરર નેટવર્કનો મુખ્ય ઓપરેટિવ છે. ગયા વર્ષે ધરપકડ કરાયેલ અંકુશ માદક દ્રવ્યોની દાણચોરી, પરિવહન, સંગ્રહ અને વિતરણ સંબંધિત કાવતરાનો ખૂબ જ મહત્વપૂર્ણ ઓપરેટિવ હોવાનું જાણવા મળ્યું હતું. માદક દ્રવ્યોની હેરાફેરીમાંથી મળેલી રકમનો ઉપયોગ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં અને સમર્થન આપવા માટે થઈ રહ્યો હોવાનું તપાસ દરમિયાન જણાયું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતે શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા, રમતગમત, આરોગ્ય અને નાગરિક ભાગીદારીમાં યુવાનો માટે સતત તકોનો વિસ્તાર કર્યો છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રકાશિત લેખમાં તેમણે દેશના યુવાનોને અમૃત પેઢી તરીકે વર્ણવ્યા, જે 2047 સુધીમાં વિકસિત ભારત તરફની યાત્રાનું નેતૃત્વ કરશે. વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા 12 વર્ષોમાં યુવા શક્તિનો ઉપયોગ તકોનું સર્જન કરવા, આકાંક્ષાઓને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે કરવામાં આવ્યો છે. કોલકાતા હાઇકોર્ટે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ રથેન્દ્ર બોઝ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના અલગ થયેલા ધારાસભ્ય ઋતાબ્રત બેનર્જીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાના નિર્ણય પર કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. TMCના ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા તેમના નામાંકન અને બેનર્જીની નિમણૂંકને પડકારતી અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ કૃષ્ણ રાવે સ્પીકરના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે પ્રતિવાદીઓને 3 અઠવાડિયામાં તેમના સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યારે અરજદારને જવાબ દાખલ કરવા માટે 2 વધારાના અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ થશે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ આગામી મહિનાઓમાં વિશ્વના 13 પ્રદેશોમાં સંઘર્ષ, આબોહવા સંકટ અને ભંડોળના અભાવને પગલે ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ લગભગ 26.60 કરોડ લોકો પહેલાથી જ ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. સુદાન, દક્ષિણ સુદાન, યમન અને પેલેસ્ટાઇન સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં સામેલ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય સહાય માટે નાણાકીય ફાળવણીમાં ઘટાડો થયો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે. ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી, જ્યારે ગ્રુપ એલમાં ઘાનાએ પનામા સામે 1-0 વિજય મેળવ્યો. દરમિયાન ઇંગ્લેન્ડે ક્રોએશિયા પર 4-2 વિજય સાથે તેમના અભિયાનની વિજયી શરૂઆત કરી. આજે રાત્રે ગ્રુપ એમાં ચેકિયા દક્ષિણ આફ્રિકા સામે રમશે, જ્યારે અન્ય મુકાબલામાં મેક્સિકો દક્ષિણ કોરિયા સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. અમેરિકા અને ઇરાન વચ્ચે 14 મુદ્દાના શાંતિ કરાર પર હસ્તાક્ષર થતાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબના અમૃતસરમાં લશ્કરે તોયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી. અને ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણી કઈ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ મોસમ ફિલ્મનું ગીત, જે ગીતને સ્વર આપ્યો છે લતા મંગેશકર અને સાથીઓએ. સંગીત છે મદન મોહનનું, રચના છે ગુલઝારની.

0: અહદ કલાકાર કિશોર કુમાર અને લતા મંગેશકર. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
1: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

થોડી સી બેવફાઈ ફિલ્મનું ગીત હમણાં આપણે સાંભળ્યું. ગીતને સ્વર આપ્યો હતો ભૂપિન્દરસિંહે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: अभी आपने सुना कार्यक्रम चिड़िया की बच्ची। तो श्रोताओं, अब हमारा कार्यक्रम यानी उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: आहतो एनसीईआरटी नो प्रायोजित कार्यक्रम उमंग प्रसारण छे आकाशवाणी ना दमण केंद्र नु।
4: गवर्नमेंट पॉलिटेक्निक वरकुंड दमण में प्रवेश शुरू हो चुके हैं। सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, केमिकल, प्लास्टिक, कंप्यूटर, इंफॉर्मेशन टेक्नोलॉजी में प्रवेश उपलब्ध। योग्यता है 10वीं पास। सरकारी पॉलिटेक्निक में प्रवेश के लिए वेबसाइट है www.gpdaman.in। अधिक जानकारी के लिए गवर्नमेंट पॉलिटेक्निक वरकुंड दमण में संपर्क करें। गवर्नमेंट पॉलिटेक्निक वरकुंड दमण।
5: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ।
6: जी हाँ, दानह और दमण एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान। मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं।
7: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे।
6: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं।
7: मुख्य निर्वाचन अधिकारी दानह और दमण एवं दीव द्वारा जनहित में जारी।
8: असली चाइनीज स्वाद का जादू अब आपके शहर वापी में।
9: जोडियाक प्रस्तुत करता है ऑथेंटिक वॉक एंड वंडर,
8: जहां हर डिश में है ओरिजिनल चाइनीज फ्लेवर्स का कमाल और परफेक्ट वॉक का स्वाद।
9: अपने परिवार और दोस्तों के साथ इस खास फूड फेस्टिवल का आनंद लीजिए।
8: मौका है सिर्फ 14 से 28 जून तक। ऑथेंटिक चाइनीज स्वाद का असली जश्न आपका इंतजार कर रहा है।
9: जोडियाक
8: फॉर्चून पार्क गैलेक्सी वापी में।
10: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાનવાણી। પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર। કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને પિંકી દમણિયાના નમસ્કાર। મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત માટીના પોષક તત્વો અને તેનું મહત્ત્વ એ વિશે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે વિસ્તરણ શિક્ષણ વિભાગના વૈજ્ઞાનિક ગૌરાંગ પડસાડાની દિવ્યા પટેલે લીધેલી મુલાકાત હવે આપ સાંભળશો।
11: મિત્રો, આપણા ખેતી પાકોમાં જમીન એ ખૂબ અગત્યનું પાસું છે। એમ કહેવાય ને કે જમીન વગર ખેતી ખૂબ જ મુશ્કેલ છે। સારો પાક લેવો હોય તો આપણે જમીનની કાળજી રાખવી જોઈએ। જેટલી જમીન સારી, ફળદ્રુપ અને તંદુરસ્ત હશે, એટલો જ આપણો પાક હરિયાળો અને વધારે ઉત્પાદન આપતો હશે। જમીનની અંદર ઘણા બધા તત્વોનો સમાવેશ થાય છે, એમાં બધા જ તત્વો ખૂબ જ ઉપયોગી છે અને આ તત્વોની જ્યારે ઉણપ સર્જાય ત્યારે એ તત્વોને બહારથી આપણે પોષક તત્વના રૂપમાં પૂર્તિ કરવી પડે છે અને જ્યારે સપ્રમાણ પોષક તત્વો જળવાય તે વખતે આપની જમીન ફળદ્રુપ બને અને વધુ પાક આપે। તો મિત્રો, આજે આપણે જમીનની અંદર આવેલા તત્વોને ઓળખીએ અને પોષક તત્વોની જરૂરિયાત સમજીએ। તો મિત્રો, આજે આપણે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈમાં વિસ્તરણ શિક્ષણ વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપતા શ્રી ગૌરાંગ પડસાડા સાહેબને મળીએ કે જેઓ આપણે આકાશવાણીના સ્ટુડિયોમાં પધાર્યા છે। તો સાહેબ, આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે।
12: આભાર।
11: સૌપ્રથમ અમારા મિત્રોને એ જણાવશો કે માટીના પોષક તત્વો એટલે શું?

0: અને માટીમાં કયા કયા પોષક તત્વો રહેલા હોય છે?
1: માટીના પોષક તત્વોની વાત કરું તો માટીના પોષક તત્વો એટલે એવા આવશ્યક રાસાયણિક ઘટકો અને ખનિજો જે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે, પછી યોગ્ય એની વૃદ્ધિ માટે, રોગપ્રતિકારક શક્તિ અને મહત્તમ ઉત્પાદન માટે અનિવાર્ય છે. હવે જેવી રીતે આપણું માનવ શરીરને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખવા માટે કાર્બોહાઈડ્રેટની જરૂર પડે, પ્રોટીનની જરૂર પડે, વિટામિન અને મિનરલ્સની જરૂર પડે છે, બિલકુલ તેવી જ રીતે વનસ્પતિને પણ પોતાનું જીવનચક્ર એટલે કે બીજમાંથી અંકુરણ બનવું હોય, પછી છોડનો વિકાસ કરવો હોય, ફૂલ આવવા માટે ફળ બેસવા સુધીની પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરવી હોય તો માટીમાંથી વિવિધ પોષક તત્વો મેળવવા પડતા હોય છે. હવે સામાન્ય રીતે પૃથ્વી પર 111થી પણ વધુ જે પોષક તત્વો છે હાજર છે, પરંતુ તેમાંથી ફક્ત 17 તત્વો જ પાકને આવશ્યક જણાયા છે. આવશ્યક પોષક તત્વો એટલે કેવા તત્વો? તો કે જે તત્વની ઉણપના લીધે છોડ પોતાનું જે જીવનચક્ર છે એ પૂરું ના કરી શકે. બીજું એવું જરૂરી પોષક તત્વોની ઉણપ અથવા જે તત્વો છે એ પૂરી કરી શકે નહીં, તે જે જરૂરી પોષક તત્વો પાકની દેહધાર્મિક ક્રિયા હોય એમાં સીધો ભાગ લેતા હોય. તો આવા કુલ 17 જે પોષક તત્વો જોવા મળે છે, જેમાં પ્રાથમિક પોષક તત્વો, મુખ્ય પોષક તત્વો, ગૌણ પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો હોય એમનો સમાવેશ થતો હોય છે. હવે પ્રાથમિક પોષક તત્વોની વાત કરું તો પ્રાથમિક પોષક તત્વો એટલે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. મુખ્ય પોષક તત્વોની વાત કરીએ તો એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એટલે કે NPK નો સમાવેશ થાય છે. અને ગૌણ પોષક તત્વોમાં કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ અને સલ્ફર આવે છે. અને સૂક્ષ્મ પોષક તત્વોમાં આયર્ન, ઝીંક, કોપર, મેંગેનીઝ, મોલીબ્લેડનમ, ક્લોરીન હોય, બોરોન અને કોબાલ્ટનો સમાવેશ થતો હોય છે.
0: સરસ સાહેબ, આપે મુખ્ય અને ગૌણ પોષક તત્વો વિશે માહિતી આપી. તો આ જે તત્વોની ઉણપ છોડમાં છે એ કેવી રીતે ખબર પડે અને કયું પોષક તત્વ ઓછું છે એ કેવી રીતે જાણી શકાય?
1: એમની માહિતી આપું તો અલગ અલગ જે પોષક તત્વો હોય છે એમના અલગ અલગ ઉણપના ચિહ્નો જોવા મળતા હોય છે. એના આધારે આપણને ખ્યાલ આવે કે કયું પોષક તત્વની ઉણપ છે. તો સૌપ્રથમ આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનું જો પ્રમાણ ઓછું હોય તો જૂના પાંદડા પર હલકા એવા લીલાથી ઝાંખા પીળા ડાઘ પડી જાય છે. હવે બીજું એક ચિહ્ન એ જોવા મળે છે કે રોગિષ્ઠ જે પીળાશ પડતો લીલો રંગ હોય એ જોવા મળતો હોય છે, તેમજ સ્પષ્ટ રીતે ધીમી તથા કુંઠિત જે વૃદ્ધિ છે એ છોડની જોવા મળે છે. નાઇટ્રોજન જો ઉણપ હોય તો તેમની વધારે ઉણપના કારણે ફૂલ પણ બેસતા નથી અને પાકનું જે ઉત્પાદન છે એ ઓછું થાય છે, તેમજ જે છોડનો અપૂરતો વિકાસ થતો હોય છે અને પ્રોટીનનું પ્રમાણ પણ ઘટી જાય છે. હવે આપણે ફોસ્ફરસની ઉણપની વાત કરીએ તો એમાં પાક નીચો રહે છે, મૂળનો જે વિકાસ હોય એ બરાબર થતો નથી, પાન ઘેરા લીલા બને છે અને નાનાય રહી જાય છે, થોડા વખત પછી જાંબુડા રંગના થતા જાય છે, મૂળ જે હોય છે એ અતિ નાના રહે છે અને તેની છાલ હોય એ જાડી રહી જાય છે, રંગ સારો રહેતો નથી, પાક મોડો પાકે છે, બીજ તથા ફળોનો જે વિકાસ હોય એ ફોસ્ફરસની ઉણપના કારણે ઓછો થઈ જાય છે. કઠોળ વર્ગના જે પાક હોય એમાં પાન તથા દીઠ સીધા રહે છે. ત્યારબાદ પોટેશિયમની વાત કરીએ તો જો પોટેશિયમની ઉણપ હોય તો પાંદડા સૂકા લાગે છે. ધાન્ય પાકો અને ઘાસચારાના જે પાક હોય એમાં પાંદડાની જે અણી હોય એ વળી જવાનું શરૂ થાય છે. મધ્યભાગમાં પાંદડાની નસ લીલી રહે છે અને છોડવાની જે વૃદ્ધિ હોય એ મંદ અને કુંઠિત થઈ જતી હોય છે. પોટેશિયમની ઉણપના કારણે થડ જે હોય એ નબળું પણ બને છે અને છોડ સહેલાઈથી ઢળી પડે છે, તેમજ બીજ અને ફળો ચીમળાઈ જાય છે. ત્યારબાદ હવે આપણે કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમની ઉણપ હોય તો કેલ્શિયમની ઉણપના કારણે જે છોડ છે એ કેલ્શિયમ છોડના વિવિધ ભાગોમાં સહેલાઈથી વહી શકતો ન હોવાથી છોડના નીચલા જે પાનની ટોચના પાન હોય ત્યાં સુધી ઘણીવાર પહોંચી શકતો નથી. આથી છોડના ટોચના પાનમાં ઉણપના ચિહ્નો જણાય છે. તો એ કેવા હોય છે? તો ઉગતી કળી હોય એ મરી જતી હોય છે અને કરમાઈ જાય છે. છોડના ટોચના જે પાન હોય એ આછા પીળા જોવા મળે છે, જેને આપણે ડાયબેક અથવા તો ટીપબન કહીએ છીએ. કેલ્શિયમની ઉણપવાળા છોડના પાન ઘણીવાર કપ આકારના તથા ચીમળાઈ જતા હોય છે. હવે આપણે મેગ્નેશિયમની વાત કરીએ કે મેગ્નેશિયમની ઉણપ હોય તો કેવા ચિહ્નો જોવા મળે છે? તો છોડના નીચેના ભાગમાંથી મેગ્નેશિયમ જે હોય છે એ ઝડપથી ઉપરના ભાગમાં વહન થઈ શકતો નથી. તો નીચલા પાન પર મેગ્નેશિયમની ઉણપ વર્તાતી સામાન્ય રીતે જોવા મળે છે. તો મેગ્નેશિયમની ઉણપના કારણે મોટા ભાગના છોડમાં નસો જે હોય એ લીલી રહી જાય અને આંતરભાગ જે હોય એ પીળો પડી જાય. હવે મેગ્નેશિયમની તીવ્ર ઉણપ જો જોવા મળે તો આખો જે છોડ છે એ પીળો પડી જાય. ઉપરાંત આપણે શાકભાજી જેવા પાક હોય તો એમાં ઘણીવાર નસો જે હોય એ લીલી રહી જાય અને આંતરભાગ જે છે અંદરનો ભાગ એ પીળા પડવાની સાથે લાલ, ગુલાબી તથા જાંબલી રંગના ડાઘા જોવા મળે. ત્યારબાદ હવે આપણે સલ્ફરની વાત કરીએ તો સલ્ફરની ઉણપ હોય તો સલ્ફરની ઉણપના ચિહ્નો 4-6 પાનની જે અવસ્થા દરમિયાન હરિત કણોનો નાશ થવાની પ્રક્રિયા જોવા મળે છે. સલ્ફરની ઉણપ જો વધી જાય તો એ પીળાશ પડતો ભાગ જે આગળ વધે છે અને જે હરિત કણ છે એમનો નાશ થવાનો પ્રારંભ થઈ જતો જોવા મળે છે. પાનની પહોળાઈ હોય અને એની લંબાઈ હોય એ નાની રહી જાય છે અને પાનનો જે આગળનો ભાગ છે એ પીળો પડી જતો હોય છે અને છોડનો જે વિકાસ હોય એ અટકી જાય છે. નીચેના સમગ્ર ભાગનો જે વિકાસ હોય એ રૂંધાઈ જાય છે સલ્ફરની ઉણપના કારણે. હવે સલ્ફરની ઉણપ હોય તો દાણા જે હોય છે એ સંકોચાઈને નાના થઈ જાય છે અને દાણાની સંખ્યા ઓછી થઈ જતી હોય છે. પરિણામે જે ઉત્પાદન હોય એ ઉત્પાદન ઘટે છે. સલ્ફરની ઉણપના કારણે જે પાકની ગુણવત્તા હોય એમાં પણ ઘટાડો થતો જોવા મળતો હોય છે અને જે બીજ હોય એમાં તેલની જે માત્રા હોય એ તેલની માત્રા પણ ઘટી જાય છે. તો સલ્ફરની ઉણપથી બીજું એક એ થાય છે કે રાઇઝોબિયમ જીવાણુઓની જે ગાંઠો છે એનો વિકાસ અટકે છે અને સંખ્યા ઘટી જાય છે. તેથી જે છોડની જે વૃદ્ધિ હોય એ ઓછી રહી જતી આપણને જોવા મળે છે.
0: અમારા મિત્રોને તમામ પોષક તત્વોની ઉણપ વિશે તો માહિતી મળી ગઈ, પરંતુ હવે જે તમામ પોષક તત્વો છે એમનું પોતાનું અલગ કાર્યને કારણે મહત્વ શું છે એની વિગતવાર માહિતી આપશો.
1: તો એ પોષક તત્વના મહત્વની વાત કરું તો જે અલગ અલગ પ્રકારના જે પોષક તત્વો છે એમનું પોતાના કાર્યના કારણે અલગ અલગ વિશેષ મહત્વ જોવા મળે છે. હવે એમાં પહેલી વાત આપણે નાઇટ્રોજનની કરીએ તો નાઇટ્રોજન છે એ નીલકણ જે જીવરસ હોય છે પ્રોટીન અને ન્યુક્લિક એસિડનું મહત્વનું ઘટક છે. તેમજ નાઇટ્રોજન જે છે એ સજીવ કોષોની વૃદ્ધિ અને વિકાસ કરે છે અને તેમાં એનું આગવું મહત્વ છે. આ ઉપરાંત નાઇટ્રોજન હોય છે એ પાંદડાવાળા જે શાકભાજી હોય અને ઘાસચારા પાકોની ગુણવત્તા પણ સુધારે છે. અનાજ અને ઘાસચારાના પાકોમાં પ્રોટીનનું પ્રમાણ નાઇટ્રોજનના કારણે વધતું જોવા મળે છે અને નાઇટ્રોજનના કારણે જે પાકની વૃદ્ધિ હોય છે એ ઝડપી બનતી હોય છે, પાંદડાના ઉત્પાદનમાં વધારો થાય છે. તમામ નાઇટ્રોજનના શબ્દો છે. હવે બીજું આપણે ફોસ્ફરસની વાત કરીએ. ફોસ્ફરસના મહત્વની વાત કરીએ તો ફોસ્ફરસ જે છે એ કોષના વિભાજનમાં અગત્યનો ભાગ ભજવતું હોય છે. તો આ ફોસ્ફરસ છે એ પાકની પરિપક્વતા વહેલી લાવે છે. આપણે વાત કરીએ તો જે નવી કૂપળો હોય છે, મૂળ તંતુઓની વૃદ્ધિ હોય, રોગની પ્રતિકાર શક્તિ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારતું હોય છે. અને ફોસ્ફરસ જે છે એ ખાસ તો કઠોળ વર્ગના જે પાક હોય છે એમાં કઠોળ વર્ગના પાકમાં રહેલા બેક્ટેરિયાને ઉત્તેજિત કરી જમીનમાં વધારે નાઇટ્રોજનનું સ્થિતિકરણ કરતું હોય છે. ત્યારબાદ પોટેશિયમની વાત કરીએ તો પોટેશિયમ જે છે એ છોડને તંદુરસ્ત રાખે છે અને એની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. હવે ધાન્ય પાક હોય કે કંદમૂળના પાકો હોય એમાં બીજ અને કંદનું કદ પણ વધારતું હોય છે. ત્યારબાદ જે ફળ ફળાદી હોય અને શાકભાજી હોય એમની ગુણવત્તા પોટેશિયમ સુધારે છે. આ ઉપરાંત પાંદડાના જે નીલકણ બનાવવામાં મદદ કરે છે અને ઠંડી તથા વાદળિયા હવામાનમાં પ્રકાશનો વધુ ઉપયોગ પોટેશિયમના કારણે શક્ય બને છે. ઠંડી તથા વિપરીત જે અસરો છે એનો મુકાબલો કરવાની છોડની ક્ષમતા જે છે એ આ પોટેશિયમના કારણે જ વધતી જોવા મળતી હોય છે. તો હવે આપણે કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમના મહત્વની વાત કરીએ તો કેલ્શિયમ જે છે એ છોડના જે કોષની દિવાલ હોય એના બંધારણમાં અગત્યનો ભાગ ભજવે છે. હવે જે છોડના જે મૂળનો ભાગ છે એમાં જમીનની અમલીયતા તથા તત્વોની વધુ માત્રાથી થતી જે આડઅસર છે એની સામે રક્ષણ આપતું તત્વ જે છે પોષક તત્વ તો એ કેલ્શિયમ છે. કેલ્શિયમના કારણે જે છોડના કોષનો વિકાસ હોય તથા તેની એક કરતાં વધારે ભાગમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા જે છે એ કેલ્શિયમ કરતું હોય છે. તો ત્યારબાદ હવે મેગ્નેશિયમની આપણે વાત કરીએ તો મેગ્નેશિયમના આગવા મહત્વની વાત કરું તો જે મેગ્નેશિયમ છે એ બધા પોષક તત્વો પૈકી મેગ્નેશિયમ એકમાત્ર એવું પોષક તત્વ છે જે હરિત કણ બનાવવામાં સીધો ભાગ ભજવે છે. મેગ્નેશિયમ મુખ્યત્વે છોડના પાન તથા પ્રકાંડ જે છે એ લીલા રંગ ના રાખે છે. તેમજ રિબોઝોમના બંધારણમાં પણ મેગ્નેશિયમ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે. મેગ્નેશિયમ જે છે દાણામાં જે તેલી માત્રા હોય એમાં વધારો કરે છે. અને હવે છેલ્લે સલ્ફરની આપણે વાત કરીએ તો સલ્ફરનું મહત્વ શું છે તો સલ્ફર પાકની જે વૃદ્ધિ હોય એ વૃદ્ધિના ગાળા દરમિયાન થતી ચયાપચયની જે ક્રિયા હોય છે અને અન્ય ઉપયોગી જે જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય છે એના સંચાલનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવતું હોય છે. સલ્ફર બીજું શું કરે તો સલ્ફર પાકના હરિત કણો જેને આપણે ક્લોરોફિલ કહીએ સ્ટાર્ચ હોય, ત્યારબાદ શર્કરા, પ્રોટીન, ગ્લુકોસાઇડ જેવા વિટામિનોની સંશ્લેષણની જે કામગીરી હોય એને સક્રિય કરતું હોય છે. આ ઉપરાંત સલ્ફર જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને પણ ઉત્તેજિત કરતું હોય છે. હવે જે સલ્ફર છે એ વિટામિન એ, બાયોટિન અને થાયમિનના સંશ્લેષણમાં વૃદ્ધિ કરીને ઉત્પાદનની ગુણવત્તા પણ વધારતું હોય છે. ઉપરાંત જે સલ્ફર છે એ સિસ્ટાઇન હોય અને મિથિયોનિન જેવા અગત્યના એમિનો એસિડમાં મુખ્ય ઘટક સ્વરૂપે પણ સમાયેલ હોય છે.
0: હવે અમારા મિત્રોને એ જણાવશો કે માટીમાં પોષક તત્વોની ઉણપ હોય તો એ પોષક તત્વોની ઉણપ પ્રાકૃતિક ખેતી દ્વારા કઈ રીતે નિવારી શકાય છે?
1: તો જે પોષક તત્વોની ઉણપ હોય તો એ પ્રાકૃતિક કૃષિ દ્વારા નિવારવા માટે જમીનમાં જે પોષક તત્વોની ઉણપ હોય એને દૂર કરવી હોય તો પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખાતર ઉમેરવાનો બાહ્ય રસ્તો નથી, પરંતુ જે જમીન હોય, જમીનની પોતાની કુદરતી પોષણ ચક્ર પ્રણાલી જેને ન્યુટ્રિયન્ટ સાયકલ કહેવામાં આવે છે એને પુનર્જીવિત કરવાનો એક સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ પણ છે. તો પ્રાકૃતિક કૃષિના જે સિદ્ધાંતો છે એના અનુસાર જમીનમાં બધા જ પોષક તત્વો અઢળક માત્રામાં હાજર જ છે, પરંતુ તે ખાલી જે અદ્રાવ્ય સ્વરૂપમાં હોય છે, જેને છોડ સીધો ગ્રહણ કરી શકતો નથી. તો પ્રાકૃતિક કૃષિના આયામો દ્વારા, પ્રાકૃતિક કૃષિના મુખ્ય જે સ્તંભો છે અને પદ્ધતિઓ દ્વારા જમીનમાં જે પોષક તત્વો છે એ વધારી શકાય છે. હવે એની વિગતવાર વાત કરું તો એમાં જે પહેલું આવે છે જીવામૃત અને ઘનજીવામૃતનો પ્રયોગ. તો હવે એમાં જીવામૃત એ કોઈ ખાતર નથી, પરંતુ જે અબજો હિતકારી સૂક્ષ્મજીવોનું એક કલ્ચર છે. હવે કેવી રીતે કામ કરે તો એની વાત કરું તો જ્યારે દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર, ગોળ અને બેસનના જે મિશ્રણમાંથી બનેલું જે જીવામૃત છે કે ઘનજીવામૃત છે એ જમીનમાં આપવામાં આવે ત્યારે તેમાં રહેલા સૂક્ષ્મજીવો અદ્રાવ્ય સ્થિતિમાં જે પડેલો નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ અને ઝીંક અને બોરોન જેવા તત્વો છે એનું વિઘટન કરે છે અને તેને છોડના જે મૂળ છે એને સરળતાપૂર્વક લઈ શકે તેવા દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરતા હોય છે. હવે બીજું આવે છે આચ્છાદન અથવા મલ્ચિંગ, કે જે જમીનને પાકના અવશેષો, સૂકા પાંદડા કે ઘાસથી ઢાંકવાની ક્રિયાને આપણે આચ્છાદન કહેતા હોય છે. તો આચ્છાદન કરવાથી ફાયદો શું થાય? આચ્છાદન કરવાથી જમીનમાં જે ભેજ હોય છે એ જળવાય છે અને અંધારું થતાં જમીનમાં વરાપ એટલે કે હવા અને ભેજનું જે સંતુલન છે એની સ્થિતિ પેદા થતી હોય છે. તેમજ આ અનુકૂળ વાતાવરણના કારણે જમીનમાં ઊંડે રહેલા સ્થાનિક જે અળસિયા છે એ ઉપર આવે છે. અળસિયા જમીનને ઉપર નીચે કરીને પોતાના મૂળ સ્વરૂપને જે વર્મી કમ્પોસ્ટ કહેવાય એ જમીન પર, વર્મી કાસ્ટ કહેવાય જે જમીન પર છોડે છે, તેમાં નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ અને પોટાશ સામાન્ય માટી કરતાં અનેક ગણો વધારે જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે દ્વિદળ પાકો દ્વારા નાઇટ્રોજનનું સ્થિતિકરણ થાય તો તેમાં જમીનમાં પોષક તત્વોનું સંતુલન જાળવવા માટે પાક ફેરબદલી અને સહપાક પદ્ધતિ પણ અનિવાર્ય છે. હવે ચોથું છે કુદરતી નાઇટ્રોજન, જે મુખ્ય પાક હોય એમની સાથે અથવા પાક લીધા પછી જે કઠોળ વર્ગના પાક હોય જેવા કે ચણા હોય, મગ હોય, અડદ, તુવેર કે સોયાબીન વાવવાથી તેની મૂળની ગંડિકાઓમાં રહેલા જે રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય એ હવામાં રહેલા નાઇટ્રોજનને ખેંચીને અને જમીનમાં સ્થિર કરતા હોય છે. આનાથી જમીનને બહારથી યુરિયા આપવાની જરૂર રહેતી નથી. અને બીજું એક છે કે લીલો પડવાશ, મુખ્ય પાક વાવતા પહેલાં જમીનમાં જે શણ હોય કે ઇક્કડ જેને આપણે ધાંચા કહીએ છીએ જેવા પાકોને વાવીને ફૂલ આવવાની અવસ્થાએ તેને ખેડીને માટીમાં ભેળવી દેવામાં આવે છે. આ છોડ જમીન સડીને ટૂંક સમયમાં જ વિપુલ માત્રામાં જે સેન્દ્રિય પદાર્થો અને નાઇટ્રોજન તેમજ અન્ય ગુણ તત્વો માટીમાં પરત કરે છે. આ ઉપરાંત એક એ છે કે હિંગ અને આકડાનો અર્ક વાપરવાથી જમીનમાં જે સલ્ફર અને કેલ્શિયમ જેવા તત્વો ઉમેરાતા હોય છે. તો જનરલી આપણે વાત કરીએ કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી જમીનનું જે ભૌતિક બંધારણ છે એ સુધરે છે, તેના સેન્દ્રિય કાર્બન વધે છે અને જે માટી હોય છે એ કાયમી ધોરણે આપણે ફળદ્રુપ અને જીવંત બની જતી હોય છે.
0: માટીના પોષક તત્વો અને તેમનું મહત્ત્વ સમજવું એ હાલના સમયની જરૂરિયાત કેમ છે એની ચર્ચા કરશો?
1: તો આપણે એમની વાત કરીએ, પૃથ્વી પર જે માનવજાત છે સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જે માટીની ફળદ્રુપતા છે એમની પર જ ટકેલું છે. પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના આપણે આ અત્યારના આધુનિક જે યુગ છે એમાં વધુ પડતું આપણે ઉત્પાદન મેળવવાની જે આંધળી દોટ મૂકી છે એના કારણે પાક માત્ર ઉગાડવું એક નિર્જીવ માધ્યમ આપણે સમજી લીધું છે. હવે હરિત ક્રાંતિ થઈ તો હરિત ક્રાંતિ બાદ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો જે અવિવેકી ઉપયોગ કર્યો આપણે એના કારણે જે જમીનનું જે કુદરતી પોષક ચક્ર હતું એ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું. આથી માટીના જે પોષક તત્વો હોય એમના મહત્ત્વને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવું એ માત્ર કૃષિ પૂરતો મર્યાદિત વિષય આજે નથી રહ્યો, પરંતુ સમગ્ર માનવજાતની અન્ન સુરક્ષા, પર્યાવરણ અને સ્વાસ્થ્ય રક્ષા માટે સમયની સૌથી મોટી માંગ બની ગયું છે. તો હવે માટીના જે પોષક તત્વો છે એમનું મહત્ત્વ સમજવું એ હાલના સમયની જરૂરિયાત કેમ છે એના મુખ્ય કારણોની વાત કરું તો એમાં એક કારણ એ છે કે જે જમીનની ફળદ્રુપતા જે છે અને સેન્દ્રીય કાર્બનનું ઘટતું પ્રમાણ. તો એની વાત કરું, દાયકાઓથી આપણે જે રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે, ડીએપી જેમાં ફોસ્ફરસ હોય છે અને મ્યુરેટ ઓફ પોટાશ જેમાં પોટાશ હોય છે એનો અસંતુલ

0: ઉપયોગ થતો આવ્યો છે. એના કારણે આપણે શું થયું કે જમીનના જે મુખ્ય તત્વો છે કદાચ મળી રહે જમીનમાંથી, પરંતુ જમીનનો જે સેન્દ્રિય કાર્બન છે એ ચિંતાજનક સ્તરે ઘટી ગયો છે. સેન્દ્રિય કાર્બન એ માટીનો આત્મા છે. તેના વિના માટી કડક, જળ અને બિન ઉપજાઉ જનરલી બની જતી હોય છે. માટીના પોષક તત્વોનું વિજ્ઞાન સમજીએ તો આપણે જમીનની ભૌતિક અને રાસાયણિક સ્થિતિને સુધારી શકીએ છીએ. બીજી એક વાત કરું, જે પોષક તત્વો છે એની ભારે ઉણપ, આપણે સઘન ખેતી પદ્ધતિ અપનાવી એના કારણે, એનપી કે ખાતરો આપવાના કારણે માટીમાં જે સૂક્ષ્મ તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો જે ઝીંક છે, બોરોન છે, આયર્ન, મેગ્નેશિયમ, સલ્ફર જેવા તત્વો છે, એ તત્વો ખાલી થઈ ગયા, જેના કારણે છોડને આ તત્વો ન મળવાના કારણે પાકનો પૂરતો વિકાસ થયો નહીં. હવે એની આડઅસર એ થઈ કે આપણે જે ફૂલ અને ફળ હોય એ ખરી ગયા અને જે ફૂલ ફળની ગુણવત્તા જે છે એ નબળી પડી ગઈ. હવે જમીનમાં કયા પોષક તત્વોની ઉણપ છે એ સમજ્યા વિના ગમે તે ખાતર નાખવાથી ખેતી ખર્ચ વધે છે અને જમીન વધુ બગડે છે. બીજી એક વાત એ છે કે માનવ સ્વાસ્થ્ય પર સીધી માઠી અસર અને કુપોષણ. માટીના પોષક તત્વોનું મહત્ત્વ સમજવું એટલા માટે પણ જરૂરી છે કારણ કે એક કહેવત છે, જો માટી બીમાર હશે તો પાક બીમાર થશે અને જો પાક બીમાર થશે તો સમાજ બીમાર થશે. આજે આપણે અનાજ હોય, કઠોળ હોય, શાકભાજી અને ફળોમાં વિટામિન્સ અને ખનિજ તત્વોનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે કારણ કે માટીમાં ઝીંક અને લોહ તત્વની ઉણપ હોવાના કારણે આપણા ખોરાકમાં પણ તેની ઉણપ જ જણાય છે, જેના કારણે જે બાળકો હોય, મહિલાઓ હોય એમાં એનેમિયા એટલે કે લોહીની ઉણપ અને કુપોષણ, પછી રોગપ્રતિકારક શક્તિના ઘટાડા જેવી ગંભીર સમસ્યાઓ વૈશ્વિક સ્તરે વધી રહી છે. બીજી એક વાત કરું તો જે ખેતી ખર્ચમાં અસાધારણ વધારો અને આર્થિક બોજ છે. હવે જમીનની ઉત્પાદકતા ઘટવાના કારણે ખેડૂતો દર વર્ષે ખાતરોનો જથ્થો વધારતા જ જાય છે. હવે આનાથી નુકસાન એ થાય કે ઉત્પાદન વધતું નથી, પરંતુ ખેતીનો જે ખર્ચ છે જેને આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન કહીએ છીએ એ ખૂબ જ વધી જતું હોય છે, જે ખેડૂતોને આર્થિક દેવાનો વિષયમાં ધકેલે છે. જો માટીનું પોષણ વિજ્ઞાન સમજાય તો જરૂરિયાત મુજબ જ સંતુલિત પોષણ આપીને મોટો આર્થિક બગાડ અટકાવી શકાય છે. અને બીજી એક વાત કરીએ તો મિત્ર જે જીવાણુઓ હોય છે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે પોષક તત્વોનું મહત્ત્વ સમજવું ખૂબ જરૂરી છે. માટીમાં તો અબજોની સંખ્યામાં હિતકારી બેક્ટેરિયા હોય, ફૂગ હોય, અળસિયા હોય રહેલા હોય છે, જે કુદરતી રીતે પોષક તત્વોને ઓગાળીને છોડને પૂરા પાડે છે. અતિશય આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો એના કારણે આ જીવન સૃષ્ટિ નાશ પામી છે. વળી વધારાનું નાઇટ્રોજન ધોવાઈને ભૂગર્ભ જળમાં ભળતા આપણે જે પાણી છે એ પણ પ્રદૂષિત થયું છે.
1: હવે અંતમાં માટીમાં રહેલા પોષક તત્વો અને તેના મહત્વ વિશે અમારા મિત્રોને આપ શું સંદેશો આપશો?
0: સંદેશાની વાત કરું તો માટીના જે પોષક તત્વો છે એ માત્ર ખેતીવાડીનો વિષય નથી, પરંતુ તે સમગ્ર માનવજાતના સ્વાસ્થ્ય અને અન્ન સુરક્ષા સાથે સીધો જોડાયેલો ગંભીર મુદ્દો છે. જો આજના સમયમાં માટી તંદુરસ્ત અને પોષક તત્વોથી સમૃદ્ધ હશે તો તેમાંથી ઉગતો જે પાક છે એ પૌષ્ટિક બનશે અને તેમાંથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. તેથી જ એક કહેવત છે, સ્વસ્થ ધરા ખેતર હરા ના સૂત્રને આપણે સાર્થક કરી શકશું. અને માટીના જે રાસાયણિક અને જૈવિક ગુણધર્મોને વૈજ્ઞાનિક ઢબે સમજી તેનું જતન કરવું અને પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા માટીની જીવંતતા જાળવી રાખવી એ આજના સમયની સૌથી મોટી માંગ છે.
1: ખૂબ જ સરસ સાહેબ, આપે અમારા મિત્રોને માટીમાં રહેલા પોષક તત્વો અને તેના મહત્વ વિશે જે વિસ્તૃત માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માટીના પોષક તત્વો અને તેનું મહત્વ એ વિશે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે વિસ્તરણ શિક્ષણ વિભાગના વૈજ્ઞાનિક ગૌરાંગ પડસાડાની દિવ્યા પટેલે લીધેલી મુલાકાત.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન કો હુગલી પશ્ચિમ બંગાલ સે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ કી 23વીં કિશ્ત જારી કરેંગે. ઇસકે તહેત 9,44,00,000 સે અધિક કિસાનો કે ખાતો મે 18,880 કરોડ રૂપે સે અધિક કી સમ્માન રાશિ સીધે હસ્તાંતરિત કી જાયેગી. પીએમ કિસાન કી ઇસ કિશ્ત કે સાથ હી કિસાનો કો હસ્તાંતરિત કુલ રાશિ 4,46,000 કરોડ રૂપે સે અધિક હો જાયેગી, જો કરોડો કિસાન પરિવારો કો આર્થિક સંબલ પ્રદાન કર રહી હૈ. અન્નદાતા કા બઢતા
2: મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર હેમુ ગઢવી અને સાથી મિત્રોના સ્વરમાં કસુંબીનો રંગ

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ કસુંબીનો રંગનું ગીત, ગાયક કલાકાર હેમુ ગઢવી અને સાથીદારોના સ્વરમાં. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ, દીવ તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા

હરેશ પટેલ. આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાન વાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

નમસ્કાર મારા વહલા વહલા યુવા મિત્રો, ઠીક સાંજના 6:30 વાગી ગયા છે અને આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર સમય થઈ ગયો છે તમારા અને મારા સૌના પ્રિય કાર્યક્રમ એટલે કે યુવાણીનો. તો આવો વિના વિલંબે શરૂ કરીએ આજના યુવાણી કાર્યક્રમનો. તો દર વખતની જેમ આજના કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું આજના દિન વિશેષથી. તો મિત્રો, આજે છે તારીખ 18 જૂન 2026 અને વાર છે ગુરુવાર. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આજે છે જેઠ સુદ ચોથ અને આજનું સૌથી મોટું દિન વિશેષ છે રાણી લક્ષ્મીબાઈનો બલિદાન દિવસ. જી હા મિત્રો, બુંદે લે હર બોલો કે મું હમને સુની કહાની થી, ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાની થી, ચમક ઉઠી સન 57 મેં વો તલવાર પુરાની થી, ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાની થી. પોતાના પ્રદેશ અને પ્રજાના રક્ષણ માટે સ્વયંના પ્રાણની આહુતિ આપનાર એ વીરાંગના એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. કેડે પોતાના સંતાનને બાંધીને જે અશ્વ પર સવાર થઈ ધીંગાણે ચડી જાય એ ઝાંસીની રાણી. શું એમની વીરતા, શું એમનું સાહસ. આજે તેમના બલિદાન દિવસે આપણે યુવાણીના માધ્યમથી તેમને વિનમ્ર શબ્દાંજલિ પાઠવીએ અને આવો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

0: TJ 이펙. TJ 이펙.
1: વેલકમ બેક મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આજના યુવાણી કાર્યક્રમમાં. હવે આજના કાર્યક્રમને આપણે લઈ જવો છે 2 દિવસ પછીના દિવસે, એટલે કે 21 જૂન, અને સાથે જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. અને યોગ દિવસની ખાસ વાતચીત કરવા માટે આપણી વચ્ચે આકાશવાણીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે એક એવી યુવા પ્રતિભા જે વસ્તુતઃ યુવા કેવો હોય એનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપણી વચ્ચે છે શ્રી મહર્ષિભાઈ ઠક્કર, કે જેઓ યુવા ભારતના ઉત્તર ગુજરાતના ઉપાધ્યક્ષની સાથે યોગાસના ભારતની એજ ફ્રોડ અને એન્ટીડોપિંગ કમિટીના સભ્ય તરીકે રમતગમતમાં પારદર્શિતા અને નૈતિક મૂલ્યોના સંવર્ધન માટે કાર્યરત છે. તદુપરાંત તેઓ વર્લ્ડ યોગાસના, કે જે પહેલા ઇન્ટરનેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશન તરીકે ઓળખાતું, એમાં પણ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તો આવો યોગ વિશે તેમની પાસેથી જાણીએ અવનવી વાતો, અને સાંભળીએ કે આજની યુવા પેઢી રોજિંદા જીવનમાં યોગને કેવી રીતે જોડી શકે. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે મહર્ષિભાઈ આકાશવાણીના સ્ટુડિયો પર.
2: મનનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનું અને આકાશવાણી પરિવારનું મને અહીંયા બોલાવવા માટે.
1: શરૂ કરીએ આજની વાતચીત. તો જ્યારે સૌથી પહેલા વાત એ કરવી છે કે આજે સમગ્ર વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યો છે, તો સૌથી પહેલું મિસકન્સેપ્શન લોકોની વચ્ચે એ હોય છે કે યોગ એટલે આસનો, પ્રાણાયામ અને કસરત કરવી. તો એ સંદર્ભે આપ શું કહેશો?
2: ખૂબ અદ્ભુત પ્રશ્ન છે મનનભાઈ. યોગ એક એટલો જનરસ વર્ડ લોકોએ આજે બનાવી દીધો છે કે યોગને અંગ્રેજી ભાષાવાળા યોગા, અને તદુપરાંત યોગની અલગ અલગ રીતે અલગ અલગ પરિભાષાઓ કરીને નહીં મન ફાવે એમ લોકોએ વર્ણવ્યો છે. પણ આપણા દેશના ઋષિ એટલે કે મહર્ષિ પતંજલિ, જે 6 દર્શનોમાંનું એક દર્શન એટલે કે યોગ દર્શન, અને યોગ એક જીવનશૈલી છે. યોગ ખાલી એક કરવાની કસરત નથી, પણ એના 8 અંગો છે, અને 8 અંગોનું એક ભાગ છે એ આસન અને પ્રાણાયામ. બીજો ભાગ, આ જે 2 ભાગ છે એને મોટાતર લોકો એને જ યોગને ગણીને બેઠા છે. પણ યોગ એક ડાયવર્સ લાઇફસ્ટાઈલ, જેની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે કે અનુશાસન, એની ખૂબ જ મહત્વતા સાથે મહર્ષિ પતંજલિ આપણી વચ્ચે મૂકી છે. અને આપણા ઋષિઓએ આધ્યાત્મ અને જીવનશૈલીને ખૂબ સારી રીતે વર્ણવ્યું છે, અને એમાં અલગ અલગ 4 માર્ગ કીધા: કર્મ, ભક્તિ, યોગ અને જ્ઞાન. અને એમાંનો આ એક રસ્તો એટલે કે યોગ, જ્યાં ના ખાલી

0: આપણે કસરત કે પછી પગ હલાવવાના હોય છે, પણ એક જીવનશૈલી છે જેને આપણે આપણા જીવનમાં વર્ણવવાની હોય છે અને એને આપણે જીવવાની હોય છે.
1: ભારતીય દર્શનના મુખ્ય બે ભાગ છે, એક આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન, ને જેમાંના આસ્તિક દર્શનના 6 અને એમાંનું એક યોગ દર્શન જે આપણે હમણાં વાત કરી. તો એ યોગ દર્શન ખરેખર શું છે ને એમાં કયા કયા આસ્પેક્ટનો સમાવેશ થાય છે?
0: હા, એ જ કે યોગ દર્શન એટલે કે જીવવાની કલા જે મહર્ષિ પતંજલિએ આપી અને એના 8 અંગ આપ્યા. યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, પ્રાણાયામ, પ્રત્યાહાર અને સમાધિ. મેં અલગ અલગ સિક્વન્સમાં કીધી કારણ કે લોકોના મગજમાં એ જ સિક્વન્સ ઓલવેઝ હોય છે કે એ, અને એકચ્યુઅલી એની જે સિક્વન્સ છે ને એ જ એની એક સ્ટેપ વાઇઝ છે, પણ આજના લોકોએ એ સિક્વન્સને તોડી નાખી છે. એટલે હું ચાહું છું કે લોકો આ સિક્વન્સને સમજવાનો પ્રયત્ન કરે, પણ એની પહેલાં આ 8 અંગને સમજવાનો પ્રયત્ન કરે કે યોગ ખાલી કસરત નથી, યોગ ખાલી એક કરવાની ક્રિયા નથી, પણ શરીર મન આ બેના તાદાત્મ્યને, એટલે કે આ બેનું જે જોડાણ છે એને બહુ જ સારી રીતે મહર્ષિ પતંજલિ અલગ અલગ શ્લોકમાં એનું વર્ણન કર્યું છે. અને એનો જે પ્રથમ શ્લોક છે, અથ યોગ અનુશાસનમ, એટલે કે પહેલું જ એમાં અથ કે હવે આપણે યોગની શરૂઆત કરીશું, અને એ શરૂઆત અનુશાસનથી થાય છે, એટલે કે યમ અને નિયમ. પછી તદઉપરાંત ત્યાં આપણે આસન આવે છે એટલે કે શરીરનું જોડાણ. પછી આપણું પ્રાણાયામ આવે છે એટલે કે શ્વાસનું અને શરીર આ બેનું જોડાણ. પછી પ્રત્યાહાર એટલે કે આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે જે બહારના અંગોમાં આપણે કેન્દ્રિત છે. પછી આગળ આપણે જઈએ છીએ ત્યાં આપણે ધારણા, અને એનાથી આગળ જઈએ છીએ ત્યારે ધ્યાન. એટલે કે શ્વાસ, એના પહેલાં શરીર, આ બેનું જોડાણ થાય અને પછી આપણે સમાધિની અવસ્થા એટલે કે ચિત્તવૃત્તિ નિરોધ અથ યોગ, એટલે કે આપણી જેટલી પણ ચિત્તની વૃત્તિઓ છે, આપણી જેટલી પણ મહત્વકાંક્ષાઓ છે, આપણે શારીરિક રીતે ખાલી આપણા કારણો નથી પણ મનથી પણ આપણા કારણો છે, એ બધા જ કારણોની, બધી જ વૃત્તિઓનું નિરોધ થવું, એને યોગ કહેવામાં આવ્યું છે. અને એના 8 અંગો, એના વિશે મહર્ષિ પતંજલિ ખૂબ સરસ રીતે વાત કરી છે. પણ આજની પેઢી આને કઈ રીતે સમજી શકે ને એ આગળ આપણે વાત કરીએ કે આજની પેઢી આ 8 અંગને કઈ રીતે વર્ણવી શકે અને એનું એમના જીવનમાં કઈ રીતે એનું વલણ કરી શકે.
1: આજની પેઢીની આપણે વાત કરી છે તો હવેનો પ્રશ્ન સીધે સીધો આપણે પ્રેક્ટિકાલિટી સાથે જોડીએ કે આપણે અવારનવાર માઇન્ડફુલનેસ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હોય અને એના વિશે આપણે વાત કરતા લોકોને સાંભળ્યા પણ છે. તો યોગની જે ધ્યાનની અવસ્થા છે, જેને લોકો આજની તારીખમાં મેડિટેશન પણ કહેતા હોય છે, તો એ મેડિટેશન અથવા આસન અને પ્રાણાયામના માધ્યમથી આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં કેવી રીતે રહી શકીએ એ આપણને યોગ કેવી રીતે શીખવે છે?
0: વાહ, ખૂબ અદ્ભુત પ્રશ્ન છે. પ્રેઝન્ટ મોમેન્ટ, ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે આપણે અહીંયા રહેવું છે, અહીંયા રહેવું છે. તો મહર્ષિ પતંજલિ એટલે કે યોગ દર્શને આના વિશે એક ખૂબ અદ્ભુત વાત કરી છે, મનની 5 સ્થિતિ કીધી. આપણું નામ જ મનન છે, અને એ જ મનન કરવું એ જ એક મનની સ્થિતિ છે કે આપણે આપણે બેઠા છીએ અત્યારે. યુઝ્યુઅલી કેવું છે કે આજની જનરેશન એવું માને છે કે મને કંઈ વિચાર જ નથી આવતું, તો આ તો બ્રાહ્મી સ્થિતિ થઈ ગઈ કે મનનો વિચાર ન આવે એટલે ચિત્ત વૃત્તિ નિરોધ. પણ એવું હોતું નથી. મનની 5 સ્થિતિ છે: ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નૈરુદ્ધ. મોટાતરના લોકો એટલે કે બાળકો એ ક્ષિપ્ત અને વિક્ષિપ્તમાં જ રમતા હોય છે, એટલે કે જે ચંચળ મન આપણે કહીએ. એનાથી ત્રીજી સ્થિતિ છે મૂઢ, જેને લોકો એકાગ્રતા કે પછી કહેવાય ને કે નિર્વાણ અવસ્થા. અને અત્યારે બહુ જ આપણી ઝેન્ઝીની અંદર આ એક ચલણ આવી ગયું છે કે મને કોઈ થોટ જ નથી આવતો, અને આ થોટ ન આવવા માટે લોકો ઘણા બધા વ્યસનોનો પણ ઉપયોગ કરે છે. પણ એનાથી ઉપરની જે સ્થિતિ છે એકાગ્રતાની, એના માટે તાડાસન છે, એના માટે વૃક્ષાસન છે, એવા ઘણા બધા આસનો છે, પ્રાણાયામ છે, શ્વાસો પર કેન્દ્રિત ધ્યાન કરીને પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે, વિપાસના જેવી પદ્ધતિઓ પણ આપણા ઋષિમુનિઓ ભારતની અંદર આપીને ગયા. અને એના પછી નિરુદ્ધ અવસ્થા. આ 5 અલગ અલગ અવસ્થા છે, અને આમાં પ્રેઝન્ટ ઓફ માઇન્ડ એટલે કે કોન્શિયસનેસ, એની મોટાતરે વાત કરવામાં આવે છે. અને એનું જ મહત્વ છે કે તમે આ ક્ષણમાં અહીં રહી શકો. હવે તમે એમ કહેશો કે આજની જનરેશન આ કરી કઈ શકે, તો આપણા બધાનું રૂટીન જે પ્રમાણેનું છે એ ઓલવેઝ પાસ્ટ અને ફ્યુચર આ બેમાં જ ટાઈમ વધારે હોતું હોય છે. આપણે પ્રેઝન્ટ મુમેન્ટને તો ધ્યાન આપી શકતા નથી. ત્યાં આસનનું આપણને મહત્વ વધે છે કે આપણે એક સ્થાને બેસીએ, એટલે પહેલું તો આપણું કમિટમેન્ટ થઈ ગયું શરીર સાથે કે આપણે એક આસને બેઠા. પછી આપણે ધીમે ધીમે ધ્યાન માટે પ્રાણાયામ શરૂ કરીએ છીએ, જ્યાં આપણું શ્વાસ સાથેનું તાદાત્મ્ય, અને ત્યાંથી આપણે ધ્યાનની અવસ્થાએ જઈએ છીએ અને ચિત્તની અવસ્થાએ જઈએ છીએ. આધ્યાત્મમાં એને અલગ અલગ સિદ્ધિઓવાળા આસનને સિદ્ધ કરવું એવી રીતે પણ જોવે છે. પણ ડે ટુ ડે વલણ માટે આપણે એવું

0: શકીએ કે માળા કરવી કે પછી યોગાસન કરવા કે કોઈક રૂટીનમાં જિમ કરવું કે યોગ. એવું નથી કે બેસીને જ કરવું, યોગ એટલે કે જોડાણ. અને જોડાણ માટે તમે જ્યાં છો ત્યાં પોતાનું 100% આપવું, એ જ પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે, એના માટેની અવેરનેસ.
1: એ જ વાતને ક્યાંક ને ક્યાંક ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ પણ કહે કે યોગ કર્મસુ કૌશલમ,
0: કૌશલમ
1: કર્મમાં કુશળતા એ જ યોગ
0: એ જ
1: છે.
0: યોગ છે. વાહ.
1: અત્યારના સમયની વાત કરીએ ને તો આજે કોઈ પણ વ્યક્તિ હોય, જેન ઝીની વાત કરો કે મિલેનિયલ્સ કો, દરેક લોકોને મોબાઈલનું એક પ્રકારનું એડિક્શન છે. ને એ મોબાઈલના એડિક્શનના કારણે ધીમે ધીમે ધીમે ધીમે કરતા આપણો જે અટેન્શન સ્પાન છે ને એ ક્યાંક ને ક્યાંક ઘટતો જાય છે. હું જેના કારણે જે તમે મનની એક સ્થિતિની વાત કરી કે એકાગ્ર, એ એકાગ્રતા લાવવી ને એ આજની તારીખમાં એક ચેલેન્જ છે. તો એ ચેલેન્જને આપણે યોગના માધ્યમથી કેવી રીતે ગ્રેજ્યુઅલી ઓવરકમ કરી શકીએ?
0: ખૂબ અદ્ભુત પ્રશ્ન છે આજના સમયમાં દરેક માતા પિતાનો, કારણ કે ભણતર લોકો કરી રહ્યા છે પણ એ ભણતરની અંદર ક્યાંય એકાગ્રતા કેળવી નથી શકી રહ્યા. એજ્યુકેશન સિસ્ટમનો પણ એમાં ક્યાંક ને ક્યાંક વાંક છે, પણ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એના ઉપર પણ કાર્ય કરી રહ્યા છે, એટલે યોગ ભણતરમાં પણ આવી ગયું છે. હરિયાણા સરકારે તો કમ્પલસરી યોગને કરી દીધું છે, ગુજરાત સરકાર પણ એના માટે કામ કરી રહી છે. પણ મોબાઈલ આ સૌથી મોટું માતા પિતા નું નિયંત્રણનું સ્થાન છે, પણ આજની જનરેશન એમાં નિયંત્રણ આપતી નથી. ખોરાક હોય કે પછી ભણતર હોય કે પછી કંઈ પણ હોય, દરેક ક્રિયામાં મોબાઈલ હવે એક જોડાણ થઈ ગયું છે. અને એની અંદર આવતી જેટલી પણ પ્રક્રિયાઓ, જેટલા પણ વિડીયોઝ, જે પણ છે, એ બ્રેનની અંદર શોર્ટ ટર્મ ડોપામાઇન શોર્ટ્સ આપે છે. એટલે આપણી જેનઝીની પ્રજા નહીં પણ 60 વર્ષનો વ્યક્તિ પણ હશે ને તો પણ એને મોબાઈલ વાપરવો ગમશે. અને જ્યારથી વર્ટિકલ સ્ક્રોલિંગ જેવી વસ્તુ આવવા માંડી ત્યારથી લોકોનું સ્પાન ઘટતું જાય છે, કારણ કે આપણા બ્રેનને એ શોર્ટ્સ એટલા જલ્દી મળે છે કે એની મહત્વાકાંક્ષાઓ વધતી ગઈ. એટલે જ એવું કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રોસેસ એમાં રહેવું એ મહત્વનું છે. એના આઉટપુટ અને કે એના પાછળના શું રિઝલ્ટ્સ મળશે એની ચિંતા કર્યા વગર, એટલે કહેવાય છે ને કે જર્ની ઇઝ ધ બેસ્ટ. પણ આ જનરેશનમાં જર્ની જ નીકળી ગઈ છે, એટલે કે ઇનપુટ અને આઉટપુટ પ્રોસેસ નીકળી ગયું છે. એટલે જ એઆઈ હોય કે પછી બધી જ વસ્તુઓ વધતી ગઈ છે. હવે આમાં યોગ, યોગ કઈ રીતે મહત્વનું થશે? તો મેં જેમ કીધું કે યોગ ખાલી બેસીને કરવાના આસન કે પ્રાણાયામ નથી. યોગ એટલે કે તમારી દર ક્ષણ એક બેસ્ટ રીતે કઈ રીતે થઈ શકે, એટલે કે તમારી જીવનશૈલી છે. તો એના માટે હું જે પ્રયત્ન કરું છું, હું જે પોતાના પ્રોસેસ કરું છું, કે જ્યારે હું વાંચતો હોઉં છું ત્યારે ફોનને સાઈડમાં મૂકી દઉં છું. પણ હવે ફોન નજીક હોય તો આપણને લેવાની ઈચ્છા થાય તો ફોનને બાજુવાળા રૂમમાં મૂકી દેવું અને આપણે ત્યાં વાંચન કરવું, એટલે કે 1 કલાક આપણે ત્યાં વાંચી શકીએ. તો માતા પિતા એક આ કરી શકે. બીજી વસ્તુ કે આપણે પ્રાણાયામનો ઉપયોગ કરી શકીએ, એટલે કે આપણે ભણવા બેસીએ કે પછી આપણે કોઈ પણ કાર્ય કરવા બેસીએ તો એના પહેલાં ભ્રામરી પ્રાણાયામ કે પછી આપણે ખાલી થોડી મિનિટ અનુલોમ વિલોમ કરીએ. આ કરવાથી શું થશે કે આપણા મનના જે વિચારો છે એ તો આવતા રહેતા હશે, પણ જે આપણી અવેરનેસ છે એ શ્વાસોના કારણે એ આપણે એક જગ્યાએ કેન્દ્રિત કરી શકશું. એના કારણે શું થશે કે આપણે જે બી કાર્ય કરતા હશું ત્યાં આપણી પ્રેઝન્સ ઓફ માઇન્ડ વધી જશે. એ વધતાની સાથે આપણો જે અટેન્શન સ્પાન છે એ ઓટોમેટિક એ કાર્ય પ્રત્યે વધતો જશે. અને આ બાળકોમાં જ નહીં, દરેક જનરેશનના વ્યક્તિઓ જો આ એમના દરેક કાર્ય કરતા પહેલાં કરે તો ખૂબ સારું રહે.
1: સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આપણે આજની તારીખમાં જે કંઈ મેળવ્યું છે, જે આપણો ભવ્ય વારસો છે, હવે એ આપણે વિશ્વને પણ આપતા આવ્યા છીએ. અને આ વર્ષે આપણે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવી રહ્યા છીએ. તો મુખ્ય વિષય એ છે કે આપણને જે વારસો મળ્યો છે એને સાચવ્યા વગર, એનું સંવર્ધન કર્યા વગર આવનારી પેઢી સુધી આપણે નથી પહોંચાડી શકવાના. અને આજની તારીખમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો જે પ્રકારે આપણી સંસ્કૃતિ પર પ્રભાવ વધ્યો છે એના કારણે ક્યાંક ને ક્યાંક આ વારસો સચવાશે કે કેમ, એવો એક પ્રશ્નાર્થ મારા મનમાં હતો. તો આજની યુવા પેઢી તરીકે આપણે જે આ યોગનો ભવ્ય અને દિવ્ય વારસો આપણને મળ્યો છે એનું સંવર્ધન કેવા પ્રકારે કરી શકીએ અને એને એઝ ઇટ ઇઝ ફોર્મમાં અથવા એના કરતાં કંઈક સારું બનાવીને આવનારી પેઢીને કેવી રીતે આપી શકીએ?
0: બહુ મોટો પ્રશ્ન છે કે એઝ ઇટ ઇઝ ફોર્મમાં, કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ એવી રહી છે ને કે જ્યાં સૂક્તો કે પછી આપણે અત્યારે મહર્ષિ પતંજલિ યોગ સૂત્રો કહેવાય, એમના 195 સૂત્રો જે 4 ભાગમાં એમને આપ્યા, અને એને સમજવું, સમજીને એને વર્ણવવું, વર્ણવીને એને લોકો સુધી પહોંચતું કરવું, એટલે કે હજારો વર્ષોથી આવતી આ પ્રણાલી એ બહુ જ અલગ અલગ વેમાં આવી છે, પણ એના એઝ ઇટ ઇઝ ફોર્મમાં જોવા માટે સૂત્રોક્ત ફોર્મ છે. અને સૌથી મોટું ઇમ્પોર્ટન્સલી આપણે જોવા જઈએ તો વેદ, કે જે આપણને પ્રમાણ આપી શકે, એટલે કે સનાતન ધર્મની અંદર કોઈ પણ પ્રમાણ જોતું હોય તે વેદોક્ત પ્રમાણ હોય. હવે આજની જનરેશન આ પ્રોસેસમાં

0: માં કઈ રીતે ઇન્વોલ્વ થાય એ બહુ મોટો પ્રશ્ન છે. અને જેમ આપણે વાત કરી, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એક વિશ્વપટલ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની એક ભેટ આપી. આ વખતે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને એનો જે ટોપિક છે એ હેલ્થ એજિંગ પર છે. હવે વિશ્વ સ્તર પર સનાતન સંસ્કૃતિના થી વિમુક્ત લોકો કે જેને એના વિશે ખબર નથી કે જે આંશિક રીતે જાણે છે એ બધા લોકોને એ વિશે પારંગત કરવા એ પોસિબલ નથી. તો એમાંનો એક ભાગ લઈને સાહેબે બધાની વચ્ચે મૂક્યો કે આપણે બધા જ એક કોમન યોગ પ્રોટોકોલ કરીએ જેનાથી લોકો ખાલી એને સમજી શકે, એ દિવસે તો એટલીસ્ટ એને લોકો બધા ભેગા થઈને કરે, એની સાથે યુવાનોની અંદર આને કઈ રીતે લઈને જવું. યુવાનોની અંદર આ 195 સૂત્ર આજનો યુવા વાંચવાનો નથી કે ના પછી એનું કોઈ ટીકા વાંચશે, બહુ ઓછા લોકો હશે જેની અંદર જિજ્ઞાસા હશે. કારણ કે આ યોગ છે જે કરવાનો માર્ગ છે. ચાર માર્ગ જે મેં આપણે પહેલાં પણ વાત કરી કે આપણા સનાતન સંસ્કૃતિમાં યોગ, જ્ઞાન, ભક્તિ અને કર્મ. જ્ઞાનની અંદર જિજ્ઞાસાની જરૂર છે, ભક્તિમાં સમર્પણની જરૂર છે અને કર્મમાં તમારી કર્મનિષ્ઠાની જરૂર છે. પણ અહીંયા યોગમાં અનુશાસનની જરૂર છે. હવે આ આજની જનરેશન સુધી કઈ રીતે મૂકવું? સંવર્ધન શબ્દ બહુ જ મોટો છે પણ એને આંશિક રૂપે ક્યાંક પ્રધાનમંત્રી મોદીજી અને સ્વામી રામદેવજી મહારાજે વર્લ્ડ યોગાસના એટલે કે ઇન્ટરનેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશનની પણ સ્થાપના કરી અને છેલ્લા 6 વર્ષથી યોગાસના ભારત એટલે કે નેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશન જે 10 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજીસના, હવે પોલીસ એકેડમી પણ જોડાણી, સિવિલ સર્વિસીસ પણ જોડાઈ રહ્યા છે, આટલા એથ્લીટ્સ યોગનું એક અંગ એટલે કે આસન એને એક સ્પોર્ટ્સ તરીકે પરફોર્મ કરી રહ્યા છે. અને ગત દિવસોમાં જ આપણા જ કર્ણાવતી અમદાવાદ શહેરની અંદર 4 થી 8 જૂનમાં 79 દેશોના લોકો, 500થી વધારે એથ્લીટ્સ અહીંના જ લોકો એમને ટ્રેન કર્યા અને તેઓ અહીંયા બધા આવ્યા અને ખૂબ અદ્ભુત વર્લ્ડ યોગાસના ચેમ્પિયનશિપ ફર્સ્ટ અમદાવાદની અંદર યોજાઈ અને એક કહી શકાય તો વિશ્વપટલ પર યોગને આસનના રૂપમાં એટલે કે યોગાસનના રૂપમાં, સ્પોર્ટ્સના રૂપમાં આવનારા સમયમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સમાં પણ આપણો ધ્યેય છે. આદરણીય પ્રધાનમંત્રીજીની માર્ગદર્શન હેઠળ, સ્વામી રામદેવજી મહારાજના આશીર્વાદ હેઠળ આ કદાચ યોગાસન ઓલિમ્પિક સુધી પણ પહોંચશે અને ભારત જ નહીં પણ વિશ્વના દરેક યુવાનો આને પરફોર્મ કરશે. અને એક એવો સ્પોર્ટ્સ કે જે સસ્ટેનેબલ પણ છે, જે ઇકોનોમિકલ પણ છે, જ્યાં કોઈ કિટ્સની રિક્વાયરમેન્ટ નથી, પણ એને કહી શકાય તો કે ખાલી એક મેટ પાથરીને એમને પરફોર્મ કરવાની છે. એટલે આપણી જનરેશન, આપણા વડીલો, આપણા જેટલા પણ ગુરુજનો છે, સંતો છે, એને હુબહુ રૂપમાં નહીં પણ આજના સમય પ્રમાણે, આજના યુગ પ્રમાણે એક નવીન રૂપમાં એનું સંવર્ધન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં પણ મને સેવા કરવાનો મોકો મળ્યો છે. તો ચાહું છું કે આપણા દેશના દરેક યુવાનો ગ્રાઉન્ડ લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર, રૂટ લેવલ પર આપણે થઈ શકીએ તો આપણા નાના જેટલા પણ મિત્રો છે, આપણાથી મોટા છે, જે યોગને, જે યોગાસનાને વધારી શકે અને આવનારા સમયમાં ઓલિમ્પિક્સમાં આપણે જે દર વખતે મેડલ ટેલીમાં આપણે ક્યાંક ને ક્યાંક પાછળ હોઈએ છીએ તો આપણે વર્લ્ડ લેવલ પર કમ્પીટ કરી શકીએ, એનું ખૂબ અદ્ભુત ભેટ આપણને નરેન્દ્ર મોદી સાહેબે આપી છે કે યોગાસન એઝ અ સ્પોર્ટ્સ. તો એનો ખૂબ સારો પ્રયત્ન થઈ રહ્યો છે છેલ્લા 6 વર્ષથી અને આવી અલગ રીતે આપણે યોગાસના કે પછી યોગ એનું સંવર્ધન કરવા માટે આપણી તરફથી કોઈ પણ રીતે એનો પ્રયત્ન કરી શકીએ. કારણ કે સનાતન સંસ્કૃતિમાં ક્યાંય કોઈ વસ્તુથી બાધ્ય નથી, જે કરવું હોય એને બેસ્ટ વેમાં કરવું, અવેરનેસ સાથે કરવું. આપણે યોગને ખાલી પરફોર્મ નથી કરવાનું, એને જીવવાનું છે. ઇતિ યોગ અનુશાસન.
1: અંતિમ વાત કે આજના આપણા વિશ્વ યોગ દિવસની આ ખાસ વાતચીતમાં જતા જતા આપણા યુવા શ્રોતા મિત્રોને આપશું સંદેશ આપવા માંગશો?
0: વાહ, યુવા જેને સંસ્કૃતમાં તારુણ્ય કીધા કે એક તરુણ અવસ્થા કહેવાય ને કે 20 વર્ષથી લઈને 30 વર્ષની અવસ્થા એટલે કે 20 આપ છે ને, ગુજરાતી બહુ અદ્ભુત ભાષા છે, 20 21 એટલે કે 20 પીવાની અવસ્થા છે. આ અવસ્થામાં આપણું મન પણ ચંચળ હોય છે, આપણી પાસે સમાજની દરેક પ્રકારની જવાબદારીઓ આ જ સમયે આવે છે, આપણું વ્યવહારિક જીવન હોય કે આપણું વ્યવહારિક જીવન હોય કે પછી આપણે ધન અર્જિત કરવાનું હોય કે પછી આપણા જીવનના જે પણ ધ્યેય હોય એને પૂર્ણ કરવા માટેનું માર્ગ અગ્રેસર કરવું, એ દરેક વસ્તુ આ જ સમયે થાય છે. તો બાળપણથી જો આપણને યોગ ન મળ્યો હોય તો આજી સહી અત્યારથી મળી શકે. આ વાત સાંભળવાથી તમને પ્રેરણા થાય તો તમે સારા ગુરુ, સારી સંસ્થા ત્યાં જઈને ખાલી યોગ વિશે સમજી શકો છો. અને આયુષ મંત્રાલયની સ્થાપના થઈ છે સરકાર દ્વારા, તો યોગ તો હવે વિશ્વપટલ પર ભારત સરકાર અત્યારે યોગની દરેક પ્રકારના ટ્રેનિંગ કોર્સ

0: યોગની ટીચર ટ્રેનિંગ, એને લોકો કઈ રીતે પોતાના ફાઇનાન્સ માટે, એટલે કે તમારે તમારું પ્રોફેશન પણ યોગની અંદર કરવું હોય, વિશ્વ પટલ પર તમારે યોગના એમ્બેસેડર થવું હોય, તો પણ આયુષ મંત્રાલય એનો સપોર્ટ કરી રહ્યું છે. એટલે આ બધાની સાથે, એટલે કે તમારા કરિયરને પણ જોડી શકો છો અને પોતાની જાતને જોડવું, યોગ અલ્ટિમેટલી તમને તમારી સાથે જોડે છે. એવરીથિંગ ઇઝ વિધિન. એની અનુભૂતિ, એનું તમારે રિયલાઇઝેશન કરવું હોય કે તમારી અંદર જ બધું છે, તમારી સેલ્ફ ઇન્સ્ટિંક્ટ હોય કે પછી તમારી અંદર એક ચેતના છે એને અનુભવવી હોય, તો એ યોગ ખૂબ અદ્ભુત માર્ગ છે. એ આજની પેઢી જો અપનાવે તો એમનું જીવન, એમની જે ચેતના છે એ રાષ્ટ્ર ચેતના માટે, એટલે કે એ માનવથી મહામાનવ થવાની એક પ્રક્રિયા, એની અંદર ના ખાલી અગ્રેસર થશે પણ ખૂબ જ સારી રીતે એમનું જીવન જીવી શકશે. તો આજના યુવાઓને ખૂબ હૃદયથી અને ભાવથી કહેવું છે કે યોગને ખાલી કસરતના માધ્યમથી નહીં પણ એના જીવનમાં વલણ કરશો તો ખૂબ તમને પણ લાભ થશે, સમાજને પણ થશે, રાષ્ટ્રને થશે અને વિશ્વને થશે. અસ્તુ.
1: આપની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને અમારા શ્રોતા મિત્રો સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ હતી આજની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખાસ વાતચીત અને યુવાણી કાર્યક્રમમાં હવે સમય છે તમારા બધાથી વિદાય લેવાનો, પણ એની પહેલા આવો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

તો મિત્રો, તમે સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થયેલ યુવાણી. ફરી મળીશું એક નવા દિવસની નવી સાંજે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો આકાશવાણી.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 7 થયા છે. રજૂ કરીએ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં આવો સાંભળીએ ભૂપેન્દ્ર સિંહના સ્વરમાં આ ગઝલ.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફ્રાન્સમાં વિવાટેક 2026 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. પ્રધાનમંત્રી આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી. 52 ભારતીય સંસ્થાઓએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યુજી પરીક્ષાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે અને ભારતની મીનાક્ષી હુડા વિશ્વ બોક્સિંગ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. ફ્રાન્સમાં પેરિસમાં વિવાટેક 2026ની સમિટને સંબોધતા પ્રધાનમંત્રીએ ડિજિટલ ચૂકવણી, નાણાકીય સમાવેશ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ભારતના ઝડપી ટેકનોલોજી સંચાલિત પરિવર્તન પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત અવકાશ ટેકનોલોજી અને પરમાણુ ઉર્જામાં સિદ્ધિઓ દ્વારા માનવ ક્ષમતાની સીમાઓ વિસ્તરી રહ્યું છે. ટેકનોલોજી દરેક માટે સુલભ હોવી જોઈએ તેના પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ભારત કૃત્રિમ બુદ્ધિમત્તાને સર્વસમાવેશક તરીકે જુએ છે. તાજેતરમાં પૂર્ણ થયેલા ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરારનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે તે વેપાર, રોકાણ, ટેકનોલોજી, વિનિમય અને પર્યટનને વેગ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી, જેમાં ઉત્પાદન, કૃત્રિમ બુદ્ધિમત્તા, ટકાઉપણું અને દરિયાઈ માળખાગત સુવિધાઓ પર ચર્ચા થઈ. બેઠકો બાદ આકાશવાણી સાથે વાત કરતા ટોચના અધિકારીઓએ ભારતમાં વધતી જતી તકો પર પ્રકાશ પાડ્યો હતો અને દેશ સાથે વધુ ગાઢ જોડાણ માટેની યોજનાઓની જાહેરાત કરી હતી. સાંભળીએ એક અહેવાલ.
1: સેન્ટકોમા કે ચેરમેન ઓર સીઈઓ બેનવા બેઝાને કહા કે ભારત એશિયા પ્રશાંત ક્ષેત્ર કે લીએ એક બડે વિનિર્માણ ઓર નિર્યાત કેન્દ્ર કે રૂપ મેં ઉભર રહા હૈ. મિસ્ત્રાલ એઆઈ કે સીઈઓ આર્થર મેન્શ ને કહા કે કંપની ભારતીય ભાષાઓ કે લીએ સહયોગ બઢાને, એઆઈ અનુસંધાન સાઝેદારી કા વિસ્તાર કરને ઓર સંપ્રભુ એઆઈ પર ગહેરા સહયોગ તલાશને કી ઇચ્છુક હૈ. સીએમએ સીજીએમ કે ચેરમેન ઓર સીઈઓ રડાલ્ફ સાદે ને કહા કે ભારત હરિત જહાજ નિર્માણ કે કેન્દ્ર કે રૂપ મેં તેજી સે વિકસિત હો રહા હૈ. મહેશ સોપડે, આકાશવાણી સમાચાર, પેરિસ, ફ્રાન્સ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારતના પરિવર્તનની વાર્તા પણ તેના યુવાનોની વાર્તા છે. પ્રધાનમંત્રીએ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનો એક લેખ સોશિયલ મીડિયામાં શેર કરતી વખતે આ વાત કહી હતી. શ્રી મોદીએ જણાવ્યું, સરકારના વિઝન, કૌશલ્ય, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતામાં અભૂતપૂર્વ રોકાણોના માર્ગદર્શન હેઠળ દેશ અમૃત પેઢી માટે તેમની આકાંક્ષાઓને સાકાર કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે તકો ઊભી કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું, તમામ રિફાઇનરીઓ પૂરતી ખાદ્ય સામગ્રી સાથે ઉચ્ચ ક્ષમતા સાથે કાર્યરત છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો જાળવી રાખવામાં આવી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આજે નવી દિલ્હીમાં આંતર મંત્રાલય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં 1.36 કરોડ એલપીજી સિલિન્ડર બુકિંગ પ્રાપ્ત થયા છે, જ્યારે 1.47 કરોડ સિલિન્ડર ડિલિવર કરવામાં આવ્યા છે.
2: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर वर्क कर रही हैं. रिटेल आउटलेट्स पर और डिस्ट्रीब्यूटरशिप्स पर ऑपरेशन नॉर्मल है. एलपीजी बैकलॉग घटकर 3.1 डेज हो गया है. पिछले 3 दिनों में 1.36 करोड़ बुकिंग्स के अगेंस्ट 1.47 करोड़ डिलीवरीज की गई हैं और मार्च से लेकर अब तक 10.02 लाख पीएनजी कनेक्शंस गैसिफाई किए गए हैं. 3.22 लाख कनेक्शंस के लिए एडिशनल इंफ्रास्ट्रक्चर क्रिएट किया गया है.
0: બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નિયામક ઓપેશકુમાર શર્માએ જણાવ્યું, માલ્ટાના ધ્વજવાળું એલએનજી કેરિયર દિશા 62,370 મેટ્રિક ટન કાર્ગો સાથે આવતીકાલે સવારે ગુજરાતના દહેજ બંદર પર પહોંચવાની શક્યતા છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 52 ભારતીય સંસ્થાઓએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું છે. આઈઆઈટી દિલ્હી વૈશ્વિક સ્તરે 118માં ક્રમે ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત સંસ્થા રહી. તદુપરાંત આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી મદ્રાસ વિશ્વની ટોચની 200 યુનિવર્સિટીઓમાં સામેલ છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ખુશી વ્યક્ત કરી કે ભારતનો વૈશ્વિક શૈક્ષણિક વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે આ સિદ્ધિ ભારતના ઉચ્ચ શિક્ષણ માળખાની વધતી જતી શક્તિ અને સંસ્થા નિષ્ણાંતો, સંશોધકો અને વિદ્યાર્થીઓની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારત ખાતેના અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોરને મળ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું હતું કે બંને નેતાઓએ સુરક્ષાના ક્ષેત્રમાં, ખાસ કરીને આતંકવાદ વિરોધી અને માદક દ્રવ્યોના વ્યસન વિરોધી ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર વિગતવાર ચર્ચા કરી. ગૃહમંત્રીએ ભાર મૂક્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અને બંને દેશોના લોકોને દ્વિપક્ષીય સંબંધોનો લાભ મળે તે માટે સુનિશ્ચિત કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં હજ સમીક્ષા બેઠક 2027ની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષા બેઠક બાદ મીડિયાને માહિતી આપતા શ્રી રિજિજુએ હજ 2026ને ભારતના ઇતિહાસમાં સૌથી સફળ હજ ગણાવ્યું. મંત્રીએ કહ્યું કે ભારતને હજ 2026 માટે સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલય તરફથી 2 લબેતુમ એવોર્ડ મળ્યા છે. તેમણે નોંધ્યું કે સરકાર હજ 2027 માટે ટૂંક સમયમાં નવી હજ નીતિની જાહેરાત કરશે. મંત્રીએ ભાર મૂક્યો કે હજ 2027 આ વર્ષ કરતાં વધુ સારી રહેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે યોજાનારી નીટ UGની પુનઃ પરીક્ષાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. બેઠક દરમિયાન મંત્રીએ પરીક્ષા પ્રક્રિયામાં પ્રમાણિકતા, પારદર્શિતા અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા અને પુનઃ પરીક્ષાના મુક્ત અને ન્યાયી સંચાલન માટે તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA વિદ્યાર્થીઓને શાંત રહેવા અને નીટ UG 2026ની પરીક્ષા માત્ર 3 દિવસ દૂર હોવાથી તેમની તૈયારી પર વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરતો સંદેશ જાહેર કર્યો છે. એજન્સીએ કહ્યું કે ઉમેદવારોએ આખું વર્ષ સખત મહેનત કરી છે અને હવે તેઓએ પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરીક્ષા એજન્સીએ વિદ્યાર્થીઓને પણ ખાતરી આપી હતી કે સલામત, ન્યાયી અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. NTAએ જણાવ્યું હતું કે પ્રમાણિક વિદ્યાર્થીઓનું રક્ષણ કરવા માટે છેતરપિંડી અથવા ગેરરીતિના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરાશે. એજન્સીએ કહ્યું કે માનસ હેલ્પલાઇન 1-4-4-1-6 પર માનસિક સ્વાસ્થ્ય સહાય ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY અને સંબંધિત ગ્રામીણ જોડાણ પહેલ હેઠળ ગ્રામીણ રસ્તાઓના નિર્માણ માટે 18,900 કરોડ રૂપિયાની વધુ ફાળવણી કરવામાં આવી છે. ગ્રામીણ માર્ગ જોડાણ પરિયોજનાની પ્રગતિનું મૂલ્યાંકન કરવા ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ રોહિત કંસલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સચિવે બાકી રહેલા બધા બિનજોડાણવાળા રહેઠાણોને છેલ્લા માઇલ સુધી જોડાણ પૂરું પાડવા પર ખાસ ભાર મૂક્યો. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આગામી 4-5 દિવસ દરમિયાન તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, મેઘાલય, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. ભારતની મીનાક્ષી હુંડા આજે ચીનના ગુયાંગમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. મીનાક્ષીએ મહિલાઓના 51 કિલોગ્રામ ઓફ 16 મુકાબલામાં પોલેન્ડની નતાલિયા કુઝબેકા સામે 5-0થી વિજય મેળવ્યો. 4 ભારતીય બોક્સર આવતીકાલે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. દરમિયાન મહિલાઓમાં 48 કિલોગ્રામ વર્ગમાં જ્યોતિ અને 85 કિલોગ્રામ વર્ગમાં જુગનુ સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સમાં વિવાટેક 2026 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. પ્રધાનમંત્રીએ આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી. 52 ભારતીય સંસ્થાઓએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ UG પરીક્ષાની તૈયારીનું મૂલ્યાંકન કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્ર સરકારના

0: નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે અને ભારતની મીનાક્ષી હુડા વિશ્વ બોક્સિંગ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM 102.3 મેગાહર્ટ્ઝ પર.

0: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ 92.3 મેગાહર્ટ્ઝ પર.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગાંધીનગરના માણસા તાલુકામાં ઉજવાશે. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસ કરવા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાનો આદેશ. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. ગાંધીનગરના માણસા તાલુકામાં આગામી 21 જૂને રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં વિશિષ્ટ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો યોગ દિવસ ઉજવાશે. તેમાં 4,000થી વધુ લોકો ભાગ લેશે. આ ઉપરાંત આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ હેઠળ રાજ્યભરની શાળાઓ, કોલેજ, કોર્પોરેટ ઓફિસ, ઉદ્યોગો, બગીચાઓ અને જાહેર માર્ગો પર મળી કુલ 24,000 જેટલા કાર્યક્રમ યોજાશે.
2: 17 મહાનગરપાલિકામાં, 33 જિલ્લાઓના તમામ તાલુકા નગરપાલિકાઓમાં, ગામોમાં એક સાથે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમાજના વિવિધ વર્ગોને આવરી લઈને 12 જે વિશેષ કાર્યક્રમો છે તેમાંથી 10 કાર્યક્રમો થઈ ચૂક્યા છે અને આવનારા 2 દિવસમાં બીજા 2 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સફાઈ કર્મચારીઓ હોય, મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, ખેડૂતો હોય, આ તમામ લોકો માટે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
1: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં જામનગરમાં વિશાળ યોગ શિબિર યોજાઈ ગઈ. તેમાં અનુભવી યોગ નિષ્ણાતોએ મંત્રીશ્રી સહિતના મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પણ સંકલ્પ કર્યો હતો. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી લઈ આવતું માલવાહક જહાજ દિશા આવતીકાલે સવારે ભરૂચના દહેજ બંદર પર પહોંચે તેવી શક્યતા છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ અંગે યોજાયેલી આંતર મંત્રાલય પત્રકાર પરિષદમાં આ માહિતી આપતા બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ કહ્યું હતું કે ગત 15 તારીખે હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી આ જહાજ સુરક્ષિત રીતે પસાર થયું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ રાજકોટમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી હતી. અતિથિ ગૃહ ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે આર્થિક રીતે નબળા, વંચિત, વૃદ્ધ અને વિધવા મહિલાઓને સામાજિક તથા આર્થિક સહયોગ મળે તેમજ તમામ લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાયેલા રહે, સમાન અધિકાર અને ન્યાય મળે તેવા પ્રયાસને વધુ સક્રિય બનાવવા પર ભાર આપ્યો.
3: જનધન યોજના હૈ, આવાસ યોજના હૈ, આયુષ્માન ભારત યોજના હૈ, ઇસી તરહ અનેક યોજનાઓ કા ફાયદા લોગો કો રહા હૈ ઔર હમારા લક્ષ્ય હૈ કે ભાઈ દેશ કે હર આદમી કો ન્યાય મિલના ચાહીએ. કમ સે કમ 25 કરોડ લોગ ગરીબ રેખા કે ઉપર 10 સાલો મેં આયે હૈ ઔર દેશ ઇકોનોમી નંબર 4 પર આઈ હૈ.
1: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ રેગિંગ, પજવણી જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં ભયમુક્ત, સુરક્ષિત અને સંસ્કારપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. શ્રી પાનશેરિયાએ ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના પણ આદેશ આપ્યા છે તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે તેમ તેમણે જણાવ્યું. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે સરટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગના 2 વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા 1 વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરાયાની ફરિયાદ થઈ હતી. આ મામલે શ્રી પાનશેરિયાએ કોલેજના ડીન અને એન્ટી રેગિંગ કમિટીને તાત્કાલિક વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવર જવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, જ્યારે અન્ય ત્રણ સ્થળ પર નિર્માણાધીન છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે એશિયાટિક સિંહો તથા અન્ય વન્યજીવોને રેલવે ટ્રેક પાર કરવા સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવવા તેમજ વન્યજીવો અને રેલવે સંચાલન બંનેની સલામતી સુનિશ્ચિત કરીને શૂન્ય અકસ્માતના લક્ષ્યને હાંસલ કરવા હેતુસર આ પહેલ કરવામાં આવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમદાવાદના ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર SIR ખાતે તૈયાર થતા તાતા સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી. તેમણે બાંધકામ અને ટેકનિકલ માળખાની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું તેમજ આ પ્લાન્ટ ક્યારે કાર્યરત થશે તેની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત સેમિકન્ડક્ટર પ્લાન્ટની વ્યવસ્થાપન ટુકડી અને ઇજનેરો સાથે ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી મોઢવાડિયાએ આ પ્લાન્ટ દેશભરમાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિને નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદમાં 1-15 જૂન સુધીમાં મહાનગરપાલિકા દ્વારા 1027 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી. દરમિયાન 409 નમૂના લેવાયા, તેમાંથી 27 નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. આ કાર્યવાહી દરમિયાન 3 ખાદ્ય એકમો સીલ પણ કરાયા તેમજ 2089 કિલોથી વધુ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હોવાનું મહાનગરપાલિકાના પ્રભારી અધિક MOH ડોક્ટર તેજસ શાહે જણાવ્યું.
4: શહેરની ફૂડની ગુણવત્તા સુધરે એ માટે QR કોડ સિસ્ટમ સ્ટ્રીટ વેન્ડરો માટે દાખલ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 10,000થી વધુ ફૂડ વેન્ડરનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા એ યોજના પણ બનાવવામાં આવી છે કે જે લોકોના સારામાં સારા રેટિંગ હોય તેમને બિરદાવવામાં આવે. જે ઈસમો કે જે લોકો QR કોડ માટે રજીસ્ટ્રેશન થઈ ગયા છે પરંતુ QR કોડ પ્રદર્શિત નથી કરતા તે લોકોની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કોર્પોરેશનના એસેટ વિભાગ દ્વારા કરવામાં આવશે.
1: રાજ્યમાં આગામી 24 તારીખ સુધી કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું કે આવતીકાલે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
5: 18 से लेकर 24 जून तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही अगले 3 दिन तक और जो आगे बारिश की स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना है अगले 2 दिन ज्यादा डिस्ट्रिक्ट में उसके आगे फिर खाली दक्षिण गुजरात की जिला में हल्का से मध्यम बरसात होने का संभावना है.
1: દરમિયાન જામનગર અને ભાવનગરમાં આજે અમી છાંટણા થતાં શહેરીજનોમાં ગરમીમાંથી રાહત મળી છે તો દ્વારકાના રાવલ પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ થયો, જ્યારે મહીસાગરના બાલાસિનોર, લુણાવાડા, ખાનપુર અને કડાણામાં ગત મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાના અહેવાલ છે. આ ઉપરાંત તાપીના ડોલવણ અને વાલોડ તાલુકામાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા છે. વિસનગર તાલુકાના કાંસા ગામના રહેવાસી તક્ષ પટેલે નેપાળમાં રમાયેલી નેપાળ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં લાંબી કૂદમાં સુવર્ણ અને 100 મીટર દોડમાં રજતચંદ્રક મેળવ્યો હતો, જ્યારે હરિદ્વારમાં ભારતીય રાષ્ટ્રીય રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં 100 મીટરની દોડમાં તેમણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત આજે બોટાદ, મહેસાણા અને ડાંગ સહિતના જિલ્લાઓમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ, પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયા. તેમાં તજજ્ઞો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગરમાં પ્રાકૃતિક ખેતી પર પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં સુશ્રી જાડેજાએ કહ્યું હતું કે જામનગરમાં અત્યાર સુધી 9,000થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગાંધીનગરના માણસા તાલુકામાં ઉજવાશે. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસ કરવા આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાનો આદેશ. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવર જવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી અને મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા. આ સાથે જ આકાશવાણી